0: वार्षिक अदालत में विशेष जांच दल ने टीसीएस कंपनी के एक केंद्र से संबंधित दुष्कर्म और धर्मांतरण मामले में 1500 पन्नों का अभियोग पत्र दाखिल किया है। जांच दल के प्रमुख संदीप मिटके ने बताया कि कल चार आरोपियों नितिन पटेल, निगा खान, दान शेख और तौसीफ अतर के खिलाफ अभियोग पत्र दाखिल किया गया। आईपीएल क्रिकेट में पंजाब किंग्स ने कल लखनऊ सुपर जायंट्स को 7 विकेट से हरा दिया। प्रतियोगिता में आज 2 मैच खेले जाएंगे। पहले मुकाबले में मुंबई इंडियंस का सामना राजस्थान रॉयल्स से होगा। इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी में अब निष्कर्ष प्रस्तुत है विचार बिंदु, विषय से विशालता, पठन वर्मा माकड़।
2: આપણે મને ભીરુતાએ જ આપણને સંકુચિત મનના માનવી બનાવ્યા છે। વિચારોમાં સંકુચિતતા, વ્યવહાર અને આહારમાં, વર્તન અને ક્ષમતા વિકાસમાં પણ આ ભાવ પ્રદર્શિત થાય છે। સમુદ્રનું જળ અગાધ છે, તે જળને બિંદુ માત્રના પાનને પણ વિશાળ ક્ષેત્રનું ગણી બચાવી જઈએ છીએ। ઘણું ઘણું નિષેધ હોવા છતાં આપણી ભીરુતા આપણને પાંગણા બનાવી દે છે। ઈશ્વરે આપણને ઘણું બધું આપ્યું છે। મનુષ્યમાં જેટલી વિશાળતા છે ને, તેટલી વિશાળતા જગતના કોઈ પણ તત્વ, પ્રાણી, પક્ષી, જીવજંતુમાં નથી। આપણે આને પારખવી જોઈએ। આપણે જ આપણા હીરને પારખીને આપણો વ્યક્તિત્વ, સાહજિક ભાવ, ઉન્માદમાં મુઠ્ઠાના બની જઈએ। મનુષ્યના કાર્યથી આત્મા પ્રગટ થાય છે। આપણે તેને નમીએ છીએ, એના ગુણ, પ્રભાવ, પાણી, વર્તન, ક્ષમા યુક્ત કર્તવ્યથી કહીએ છીએ કે એ કેટલો વિશાળ છે। ઉપનિષદમાં કહેવાયું છે કે પરમાત્માએ ઇન્દ્રિયોની બહારની બાજુ ઉઘાડી છે, તેથી મનુષ્ય બહાર જુએ છે પણ અંદરના આત્મા એટલે વિશાળતાને જોતો નથી। કોઈ બુદ્ધિમાન મનુષ્ય જ અમરપણાને ઈચ્છે છે અને બહાર જતી ઇન્દ્રિયોને પાછી વળી અંતરાત્માને જુએ છે। મનુષ્ય ગરીબ હોય, બ્રાહ્મણ હોય, શુદ્ર હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, સજ્જન હોય કે દુર્જન હોય, આ અંધકાર દૂર થાય તો તે સત્ય, શિવ અને સુંદરતાને સમજી શકે છે। વિશાળ મનના ઊંડાણનો સ્પર્શ એ જિંદગીની મોક્ષની ક્ષણનો સમય છે। આપણા નસીબને દોષ દેવા કરતા બીજા કમનસીબ કેટલા છે તે શોધો। આપણે દુઃખી છીએ તેના કરતા બીજા કેટલા દુઃખી છે તેનું સંશોધન કરવું એ વિશાળતા છે। આપણામાં રહેલી આ વિશાળતા આપણા ચિત્તને આનંદ આપશે। જો તેને તમે સમજી લો તો સારું, મરશું, સાચું, ખોટું વગેરેની ભાવના તે આપણે માણી શકીએ છીએ। આપણી જાતને મેળવવાથી આપણા સત્યની પ્રતિષ્ઠા થાય છે। આ સત્ય જ આપણા જીવનનું સત્યમ શિવમ સુંદરમ છે, તે જ વિશાળતા છે।
1: કલ્યાણ દાસ નિસ્મરણીય કંઠને।

0: શરૂ કરવા જાઉં છું કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે અને મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને ફરિયાદ કરી શકાય છે. અને હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ લગતી વિવિધ માહિતી તથા મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0709-2325-84-90 ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ કિડસી ગઢવીના કંઠને.

0: tema.
1: Ok.
0: Vamos con este serial. Primero, ¿me tocaré ahí, Yeshua?
1: ¿Quién pasó?
0: De la Villa Rumayao. Amaro Dicro, Amari Castellimache. ¿Aceptame? Digital Eres, macho.
1: ¿Digital Eres?
0: ¿Qué es la Napo? Aquí, Yeshua.
1: ¿A qué la pesa?
0: Aquí, Dicre. ¿De quién no quise? Ajá, procesa el mate, dice ya rápido. ¿De qué Dicre? ¿Qué es la Yeshua?
1: Sí, el mate tuyo. Claro, claro, recorte, chico, sé. Digital Eres, llevo ahí, no chico, tú. Apropo, fraud, che. ¿De qué? પેનિક ના કરો. પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તુરંત પોલીસમાં રિપોર્ટ કરો.
2: હેલો મમ્મા,
3: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નવા પ્રાપ્ત અનાજ બાબતે અને મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને ફરિયાદ કરી શકાય છે. અને હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ વ્યક્તિ વિવિધ માહિતી તથા મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0709-2325-8490. ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત

શંકા જણાવું છું કે સરકારશ્રીની ગરીબી ભરણી યોજનાથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે અને મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને ફરિયાદ કરી શકાય છે. અને હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ લાગતી વિવિધ માહિતી તથા મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0793-2425-84-90 ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત.

નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શ્રી કરમસિંહાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે નાળિયેરીમાં કાચા નાળિયેર ખરી પડવાના કારણો અને તેના ઉપાયો. મિત્રો, નાળિયેરીમાં કાચા નાળિયેર ખરી પડવાના પ્રશ્ન ખેડૂતભાઈઓ માટે ઘણો જ જૂનો અને મુખ્ય પ્રશ્ન છે. આમ છતાં એક વાતની સ્પષ્ટતા કરવાની જરૂર છે કે નાળિયેરીમાં જેટલા માદા પુષ્પો આવે તે બધામાં ફળો થતા નથી. નાળિયેરીની ઉંમર, ફળોને પોષણ આપવાની ક્ષમતા તથા ખેડૂતની માવજત પ્રમાણે ફળો બેસે છે. બાકીની માદા પુષ્પો જેને બટન કહે છે તે ખરી પડે છે. હવે સામાન્ય રીતે નાળિયેરીનો પુષ્પવિન્યાસ ખુલ્યા બાદ એક માસે માદા ફૂલોનું ફલિનીકરણ થતું હોય છે. ફલિનીકરણ ક્રિયા પૂર્ણ થયા બાદ બે માસ દરમિયાન મોટાભાગના બટનો ખરી પડે છે, જેને ઘણીવાર ખેડૂતો નાળિયેર ખરી પડે છે તેવું માને છે. પરંતુ નાળિયેરનો વિકાસ થયા પછી જે ખરે છે તે જ સાચા નાળિયેર છે, જેના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. જેવા કે હવામાન, પાણીની અનિયમિતતા, ઝાડની પરિપક્વતા, વારસાગત ગુણધર્મો, પોષક તત્વોની ઉણપ, અંતઃસ્ત્રાવની ખામી, રોગ જીવાત વગેરે. આ માટે આપણે જે પરિબળો જવાબદાર છે તેની ટૂંકમાં વાત કરીએ તો તેમાં સૌથી પ્રથમ પરિબળ છે ઝાડની ઉંમર. ઝાડની ફળ આપવાની શરૂઆતમાં વર્ષમાં જમીનમાંથી પોષણ લેવાની ક્ષમતા મર્યાદિત હોય, ફળ ઓછો મળે છે અને મોટાભાગના બટનો ખરી જતા હોય છે. આવા સંજોગોમાં ચિંતા કરવાની જરૂર નથી. ભલામણ મુજબ માવજતો જાળવી રાખવાથી ફળો ખરવાનું પ્રમાણ ઘટતું જશે. ત્યારબાદ છે પાણીની અનિયમિતતા. મિત્રો, નાળિયેરના પાકને અન્ય બાગાયતના પાકોની સરખામણીમાં પાણી વધારે જોઈએ છે, જેથી આ પાકને જો પાણીની તંગી પડે તો પણ ફળો ખરી પડવાનું પ્રમાણ વધી જાય છે. તે જ રીતે જો જરૂરિયાત કરતા વધુ પાણી આપવામાં આવે, એટલે કે ખામણા સતત ભીના રાખવામાં આવે, તો પણ ઝાડના મૂળની કામગીરીમાં વિક્ષેપ પડે છે. મૂળ પૂરતા પ્રમાણમાં હવા તથા પોષક તત્વો જમીનમાંથી ન લઈ શકવાના કારણે ઝાડના વિકાસ ઉપર માઠી અસર થાય છે અને ફળો ખરી પડે છે. તેથી ઝાડને જરૂરિયાત મુજબ જ પાણી આપવું. ત્યારબાદ વાવેતરનું અંતર પણ એટલું જ જવાબદાર છે. મોટાભાગના ખેડૂતો વાવેતરનું અંતર જે જાત માટે ભલામણ મુજબ જાળવતા નથી અને ઘાટું વાવેતર કરે છે. ઓછી જમીનના ઝાઝા ઝાડો વાવી વધુ ઉત્પાદન મેળવવાના ખેડૂતોનો ખ્યાલ અહીંયા ઉલટો પડે છે અને આવા કિસ્સામાં પણ ફાલ મોડો આવો, ફૂલો ખરી પડવા વગેરે પ્રશ્નો ઉભા થાય છે. તેથી હંમેશા જાત પ્રમાણે ભલામણ મુજબ જ અંતર રાખીને નાળિયેરીનું વાવેતર કરવું. પોષક તત્વોનો અભાવ પણ એટલા જ જવાબદાર છે. કોઈ પણ પાકમાં પોષક તત્વોની ખામી ઉત્પાદન ઉપર માઠી અસર કરે છે. નાળિયેરી બારેમાસ ફળ આપતો પાક હોય તેને ભલામણ મુજબ ખાતરો આપવા ખાસ જરૂરી છે. માટે ભલામણ મુજબ વર્ષમાં બે વખત સમયસર ખાતર આપવું જોઈએ. ત્યારબાદ હવામાન પણ એટલું જ અસરકારક પરિબળ છે. સખત ગરમી તથા સખત ઠંડી પણ નાળિયેરીના પાકમાં ફલનીકરણ ઉપર માઠી અસર કરે છે અને માદા પુષ્પો વધારે પ્રમાણમાં ખરી પડે છે. નાળિયેરીના બગીચામાં વધુ પડતું પાણી આપવાથી અથવા તો ચોમાસા દરમિયાન રોગ જીવાતનું પ્રમાણ ઘણીવાર વધી જતું હોય છે. આમ મોટાભાગના ફૂગથી થતા રોગના નિયંત્રણ માટે ભલામણ મુજબ દવાનો છંટકાવ કરવો. નાળિયેરીના પાક મોટેભાગે કાળા માથાની ઈયળ, ઉંદર, ઇરિયોફાઇડ, માઇટ, સફેદ માખી વગેરેથી વધારે નુકસાન થાય છે. આવા સંજોગોમાં કાચા નાળિયેર ખરી પડે છે, માટે આ જીવાતનું ભલામણ મુજબ નિયંત્રણ કરવું. ઘણીવાર એવું બને છે કે બગીચાને આપણે પૂરતી નિયમિત રીતે માવજત આપતા હોઈએ, રોગ જીવાતનું બરાબર નિયંત્રણ કરતા હોઈએ, છતાં ઝાડમાં પૂરું ઉત્પાદન મળતું નથી. આવા આનુષાંગિક નબળા ગુણો ધરાવતા ઝાડોને બગીચામાંથી દૂર કરી નવા ઝાડ વાવવા વધુ હિતાવહ છે. તે માટે ઝાડની સંખ્યા એક કરતા વધારે વાવી, નિયમિત અને પૂરતા જથ્થામાં પાણી અને ભલામણ મુજબને ખાતરો આપવા, નબળી ઉત્પાદન ક્ષમતા ધરાવતા ઝાડ બગીચામાંથી દૂર કરવા, સમયસર રોગ જીવાતના નિયંત્રણના પગલાં લેવા. તો મિત્રો, આ રીતે જો નાળિયેરીના પાકમાં ધ્યાન રાખવામાં આવે તો જે કાચા નાળિયેર ખરી પડવાની સમસ્યા છે એ સમસ્યામાંથી આપણે ઉભરી જઈશું અને નાળિયેરનું સારું એવું ઉત્પાદન મેળવી શકીશું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા નમસ્કાર પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે મુખ્ય સમાચાર ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારો નિમાયા સાયબર ક્રાઇમમાં અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરી રાજ્યની વિવિધ જિલ્લામાં 44 કેદીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી સમાચાર વિગતવાર ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે આ પહેલનો ઉદ્દેશ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હરિત બાંધકામ પદ્ધતિનો ઉપયોગ કરનારી ટકાઉપણું સુધારવા બાંધકામ ખર્ચ ઘટાડવા અને હાલની રોડ સામગ્રીના મોટા પાયે તેના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે આ પ્રોજેક્ટ હેઠળ પાટણ ગીર સોમનાથ મહીસાગર ભરૂચ મોરબી સુરેન્દ્રનગર સુરત વડોદરા છોટાઉદેપુર આણંદ મહેસાણા કચ્છ ભાવનગર જામનગર અને નર્મદા સહિતના જિલ્લાના 20 રસ્તાઓને આવરી લેવામાં આવ્યા છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જે અંતર્ગત ગઈકાલે અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ ફરણી કરવામાં આવી છે બીજી તરફ વલસાડની 6 તાલુકા પંચાયતો પૈકી વલસાડ નાના પોંઢા કપરાડા પારડી અને ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ ફરણી થઈ છે જ્યારે ધરમપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના ઉમેદવારને 13 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 9 મત મળતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો ગીર સોમનાથની 6 તાલુકા પંચાયતની વેરાવળ સુતાપાડા તલાલા ઉના અને ગીર ગઢડામાં ભાજપના ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે જ્યારે કોડીનાર તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા બીજી તરફ પાટણ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિત તમામ હોદ્દા પર મહિલા સભ્યોની વરણી કરવામાં આવી છે તો નવસારી જિલ્લામાં ચીખલી ગીરકામ ગણદેવી તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખે ગઈકાલે પદભાર સંભાળ્યો હતો સાયબર ક્રાઇમ દ્વારા 631.86 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરવામાં આવી સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ઓપરેશન મેનહંટ 2.0 હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન મૂળ બેંક એકાઉન્ટ શેલ કંપનીઓ અને મલ્ટી સ્ટેટ ઓપરેશન્સ દ્વારા સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ વધુ માહિતી આપી
1: ऑपरेशन मूलहन 2.0 के तहत अहमदाबाद सूरत बड़ौदा भरूच और राजकोट इलाकों में से 13 लोगों को गिरफ्त में लिया है इन 13 लोगों में पूरे भारत में 982 साइबर क्राइम इनके खिलाफ रजिस्टर है जो 1930 प्लेटफॉर्म पर है 200 से ज्यादा FIR भी दाखिल हो चुकी है इन लोगों ने कुल मिलाकर 631 करोड़ से ज्यादा की रकम को साइबर धोखाधड़ी में एक्टिव पार्टिसिपेशन किया है
0: સુરેન્દ્રનગર જિલ્લાના ખનિજ ચોરીમાં મદદરૂપ થતા વધુ 13 શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે કેટલાક શખ્સો વોટ્સએપ ગ્રુપ બનાવી પોલીસ અને સરકારી તંત્ર ઉપર નજર રાખી તેની માહિતી ખનિજ માફિયાઓને આપતા હતા આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વધુ માહિતી આપી
2: ઘણા બધા એવા જે લોકો જે પોલીસની અને બીજા ડિપાર્ટમેન્ટની સૂચનાઓ ખનિજ માફિયાઓને આપતા હોય છે એવા લોકો ઉપર અત્યારે કાર્યવાહી કરવાની શરૂ કરી છે વીકમાં અમે લગભગ 40 ના આસપાસ એવા લોકો જે અલગ અલગ જગ્યા પર બેસી આ લોકોને સૂચના આપતા હોય એવા લોકોને પકડી લાવ્યા હતા આ લોકોની ટેકનિકલ આધારિત જાંચ કર્યા પછી પોલીસ એવા લોકો જે ગ્રુપ એડમિન અહીંયા પકડીને લાવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે અને અત્યારે આ લોકોના મોબાઈલ ને પણ ચેક કરી રહ્યા છે આ આધારિત
0: ફોલો કરશો આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ

0: 44 કેદીઓએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે, જેમાં ધોરણ 10માં 22 અને ધોરણ 12માં 22 કેદી પાસ થયા છે. જેલ વિભાગ દ્વારા કેદીઓના પરીક્ષાના ફોર્મ ભરવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે ઉત્તીર્ણ થયેલા કેદીઓને અભિનંદન પાઠવતા આ મુજબ પ્રતિક્રિયા આપી.
1: જેને અભ્યાસ છૂટી ગઈ છે એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષામાં પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કેદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કેદીઓ ઉત્તીર્ણ થયા છે અને અમે જે ઉત્તીર્ણ થયેલા કેદી ભાઈઓને અમે સર્ટિફિકેટ આપીએ છીએ, સન્માન કરીએ છીએ.
0: અરવલ્લી જિલ્લામાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 3875 જેટલા ખેડૂતોની નોંધણી સામે 410 જેટલા ખેડૂતોના ઘઉંનો જથ્થો ખરીદવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં કુલ 1853 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. મેઘરજ તાલુકા ગોડાઉન મેનેજર ST પટેલે આ અંગે વધુ જાણકારી આપી.

ખાનગી બસ અને કાર સામસામે ટકરાતા કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે. ઘટનાની જાણ થતાં લાઠી પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતનું કારણ જાણવા માટે પોલીસે બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે. તેમજ બસમાં સવાર તમામ મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા હતા. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે વધુ માહિતી આપી છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે બકરી ઈદ પૂર્વે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી. પાટણ ખાતેના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 3 દિવસીય એઆઈ અને રોબોટિક્સ વિષય વસ્તુ આધારિત રેસીડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કેમ્પમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ધોરણ 6-10ના કુલ 58 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. 3 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ સાયન્સ કેમ્પમાં યોગ અને રોબોટિક્સના પાયાના સિદ્ધાંતો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. બોટાદ જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમારે વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નાગરિકો SE.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકે છે. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1147 કરોડના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારો નિમાયા. સાયબર ક્રાઇમના અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરી. રાજ્યની વિવિધ જિલ્લાના 44 કેદીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ભક્તિ સંગીતનું કાર્યક્રમ વંદના. એના પહેલા આ સાંભળીએ આ સંદેશ.
1: સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને પુરવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રીમાતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: શ્રોતા મિત્રો, ભક્તિ સંગીત કાર્યક્રમ વંદનામાં અને આજ આપ સાંભળી રહ્યા હતા વાણી જયરામ અને સમૂહ સ્વરને. હવે સાંભળીએ પંડિત ભીમસેન જોશીના કંઠને.

আসে যে তারিখ 15 জুন 2024 সোমবারে সোমবতী অমাবস্যা দিবসে সমাপ্ত হচ্ছে। আ সময় দরমিয়ান সূর্য ঐশব রাশিমা ভ্রমণ করেছে, তেমজ তারিখ 15 জুনে মিথুন রাশিমা প্রবেশ করছে। আ বর্ষে অধিক মাস হওয়ার কারণে 13 মহিনানু বর্ষ থেকে জ্যৈষ্ঠ মাস বে থেকে যে মাস মে সূর্যী সংক্রান্তি না থাকে এনে অধিক মাস তরিকে ওখানে আছে। সনাতন ধর্মমা মহিলাও અને તહેવારો માત્ર એક પરંપરા સમજીને મનાવવામાં આવે છે, પરંતુ જો ઊંડાણપૂર્વક સમજીએ તો એની પાછળ ખગોળ વિજ્ઞાન અને પ્રકૃતિનું એક વ્યવસ્થિત ગણિત કામ કરી રહ્યું છે। હિન્દુ પંચાંગ એ ચંદ્ર સૌર પ્રણાલી છે, જે અતિ સૂક્ષ્મ અને સચોટ છે। પ્રાચીન ભારતીય ખગોળ વિદ્યાએ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને સૂર્ય અને ચંદ્રના અરસપરસના ચક્કર વચ્ચેના અંતરનું સૂક્ષ્મ ગણિત કરીને ચોક્કસ માપદંડ સમજાવ્યો છે। અહીં ખગોળ વિજ્ઞાન અને ગણિતનો સચોટ સંગમ થાય છે, જે આજે પણ હિન્દુ પંચાંગની ઊંડાણપૂર્વકની પ્રણાલી રહી છે। આ અધિક માસ બ્રહ્માંડીય ઉર્જાને સંતુલિત કરવાનો એક સરસ પ્રયોગ છે। સૂર્ય અને સૌર વર્ષ દરમિયાન 365 દિવસ હોય છે, જયારે ચંદ્રના ચક્રને 354 દિવસ લાગે છે। આ દર વર્ષે બંને વચ્ચે 11 દિવસનું અંતર રહી જાય છે। જો આ બચી ગયેલા 11 દિવસને એમને એમ છોડી દેવામાં આવે તો બધા તહેવારો ઋતુઓથી ભટકી જાય। આપણે સમયગાળામાં હંમેશા ઋતુચક્રની સાથે જોડાયેલી છે। પ્રકૃતિના ઋતુચક્ર સાથે કદમ તાલ મિલાવીને વચ્ચેના સમયને યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યો છે। આ યોગ્ય સચોટ વૈજ્ઞાનિક સંતુલન છે, એટલે દર 3 વર્ષે એક અધિક માસની રચના કરવામાં આવી છે। તહેવારો અને મહિનાઓના અસંતુલનને રોકવા માટે હિન્દુ પંચાંગમાં દર 3 વર્ષે આવી વ્યવસ્થા કરવામાં આવી છે। આધ્યાત્મિક દ્રષ્ટિએ આ અધિક માસને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે। આ માસને ભગવાન નારાયણને સમર્પિત પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે, જે ભગવાનની આરાધના માટે સમર્પિત છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય આ સરળ મંત્ર છે, એના જપ કરવાનો ભગવાનનો આ અતિ પ્રિય માસ છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરવી, વ્રત જપ તપ દાન કરવા, તીર્થયાત્રા, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, આહાર વિહાર પર સંયમ રાખવું, મૌન રાખવું, જેનું આ મહિના દરમિયાન વિશેષ મહત્વ રહેલું છે। અધિક માસને પવિત્ર અને શુભ ફળદાયી મહિનો કહેવામાં આવે છે। આ મહા અવસર પર પવિત્ર આચરણ સાથે ગ્રંથાનુષ્ઠાન કે મંત્રાનુષ્ઠાન કરવું જરૂરી છે। ભગવાનની કૃપાથી દિવ્યતા પ્રાપ્ત થશે, તેમજ જીવન પ્રકાશિત થશે। ભગવાન સાથે સીધા જોડાવવાનો આ શુભ અવસર બતાવવામાં આવ્યો છે। અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ દરમિયાન માંગલિક કાર્યો વર્જિત છે। ધાર્મિક અનુષ્ઠાન માટે પુરુષોત્તમ માસ સર્વોત્તમ છે। વૈદિક શાસ્ત્રોમાં અધિક માસનું ખૂબ મહત્વ બતાવાયું છે। દર 3 વર્ષે આવતા આ અધિક માસમાં સેવા, સત્સંગ અને ભક્તિ કરીએ, પુણ્યશાળી કાર્યો કરીએ તો તેનું અધિક ફળ મળે છે। અધિક માસનો ઉપયોગ આપણા સાંસારિક સ્વાર્થ માટે નહીં, પરંતુ કેવળ પ્રભુના કાર્ય માટે જ કરવાનું છે। તેથી જ અધિક માસમાં કરવામાં આવતા સત્સંગનું અધિક ફળ મળે છે, અને એટલે જ ભગવાન વિષ્ણુએ આ માસને પોતાનું નામ એટલે કે પુરુષોત્તમ નામ આપીને એનું મહત્વ વધાર્યું છે।

કે દેશ એ તેના કર્મયોગીઓ પર વિશ્વાસ મૂકે છે અને હવે તેમની જવાબદારી છે કે તેઓ તેમના સમર્પણ આચરણ રોજિંદા કાર્યો દ્વારા આ વિશ્વાસનું સન્માન કરે અને તેને મજબૂત બનાવે. રોજગારી મેળા અંતર્ગત ગઈકાલે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા નિયુક્ત થયેલા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું હતું. રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાયો હતો. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્વર પાંડેએ 22 અને 23 મે 2026ના રોજ જિલ્લાની રેલવે પરિયોજનાઓ માળખાકીય વિકાસ કાર્યો તથા ભાવી યોજનાઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે ગાંધીધામ મુંદ્રા પોર્ટ સેક્શનનું નિરીક્ષણ, વાહન દ્વારા વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું તથા ભુજ નળિયા વાયોર રેલવે સેક્શનનું પણ સઘન નિરીક્ષણ કર્યું હતું. મુંદ્રા પોર્ટની મુલાકાત દરમિયાન રોરો ટર્મિનલનું અવલોકન બોટના માધ્યમથી કરવામાં આવ્યું હતું. શ્રી પાંડેએ જણાવ્યું હતું કે ભુજ આદિપુર વચ્ચે ડબલ રેલવે ટ્રેક માટે સર્વેનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે, જેનાથી ભવિષ્યમાં પરિવહન વધુ ઝડપી અને સરળ બનશે. આ સિવાય ભચાઉ તેમજ ગાંધીધામ રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસનું કાર્ય પણ પ્રગતિ પર છે. ભુજ નળિયા વાયોર રેલવે સેક્શનનું નિરીક્ષણ દરમિયાન તેમણે રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ, મોટા અને નાના પુલો, પોઈન્ટ અને ક્રોસિંગ સેક્શનના વળાંકો તથા સુરક્ષા માપદંડોને અનુરૂપ રેલવે માળખાનું સઘન નિરીક્ષણ કર્યું હતું. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વીબીજી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે, જેમાં કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21મી તારીખ સુધીમાં મુસદ્દા નિયમો પર વાંધા સૂચનો રજૂ કરી શકે છે. વિકસિત ભારત જી રામજી અધિનિયમ 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા 2025ને બદલે છે. નવા કાયદાનો ઉદ્દેશ નાણાકીય વર્ષમાં વૈધાનિક રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવાનો છે. જી રામજી અધિનિયમ 2025 આ વર્ષે 1 જુલાઈથી અમલમાં આવશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગઈકાલે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ મહિનાની 15 તારીખે પ્રતિ લીટર 3 રૂપિયા, 19મી તારીખે 90 પૈસાના વધારા પછી ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરમાં કિંમતોમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સમુદ્રધુનીના વિક્ષેપો પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે. રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ઇવાન ફેટેશોવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. રાજ્યમાં દરિયાઈ ક્ષેત્રે જહાજો બનાવવા અને શિક્ષણ ક્ષેત્રે સહભાગિતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના 40% કાર્ગો હેન્ડલિંગ ગુજરાતના બંદરો પરથી થાય છે, એટલું જ નહીં શિપ રિસાયકલિંગ અને શિપ બિલ્ડિંગમાં પણ ગુજરાત અગ્રેસરતા મેળવી છે. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટની આગામી કડીમાં રશિયન ડેલિગેશન સહભાગી થાય તેવું નિમંત્રણ આપ્યું હતું. 26 એપ્રિલના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ગઈકાલે રાજ્યના અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ભુજ તાલુકા પંચાયતના રામજી ખેતાણી પ્રમુખ, રાધાબેન બગુવરચંદ ઉપપ્રમુખ, અંજાર તાલુકા પંચાયતના સંદીપ ચાવડા પ્રમુખ, ભાવનાબેન વિરાન ઉપપ્રમુખ, નખત્રાણ તાલુકા પંચાયતના ભારતીબેન ગોસ્વામી પ્રમુખ અને જ્યોતિબા સોધાની ઉપપ્રમુખ, મુંદ્રા તાલુકા પંચાયતના સંતોપરા સ્વરૂપસિંહ જાડેજાને પ્રમુખ, હમીર પચાણ વગાડીને ઉપપ્રમુખ, માંડવી તાલુકા પંચાયતના રેખા છાંભાઈયાને પ્રમુખ અને વિરમ ગઢવીને ઉપપ્રમુખ, રાખોડ તાલુકા પંચાયતના રાજેશકુમાર પ્રમુખ અને ભરત સોલંકીને ઉપપ્રમુખ, લખપત તાલુકા પંચાયતના ગંગાબેન ભાલિયા પ્રમુખ અને હસન પડિયાને ઉપપ્રમુખ, અબડાસા તાલુકા પંચાયતના જયેન્દ્રસિંહ જાડેજાને પ્રમુખ અને વિનોદ દરજીને ઉપપ્રમુખ, ભચાઉ તાલુકા પંચાયતના રાજીબેન વાઘિયા પ્રમુખ અને સીતાબેન ઢીલાને ઉપપ્રમુખ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. ગ્રીન ટેકનોલોજીના રાજ્યના માર્ગોની કાયાપલટ થશે. વિવિધ જિલ્લાના 20 માર્ગો પર 1,147 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે. પર્યાવરણને અનુકૂળ આધુનિક ટેકનોલોજીથી ખર્ચમાં પણ ઘટાડો થશે. રસ્તાઓનું આયુષ્ય પણ લાંબુ થશે. આ પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટીરીયલને ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

નમસ્કાર. આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જે રામજી અધિનિયમ

0: 34 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ટીસીએસ સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસમાં એસઆઈટીએ મહારાષ્ટ્રની નાસિક અદાલતમાં 15 સુકાનાની ચાર્જશીટ દાખલ કરી. અમેરિકાના સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરશે. શ્રી રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર, રોકાણ અને ઉર્જા સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિ વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક 26 મેના રોજ યોજાશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક મંગળવાર કો હોગી. બેઠક મેં વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર, ઓસ્ટ્રેલિયા કે વિદેશમંત્રી પેની વોંગ, જાપાન કે વિદેશમંત્રી તોશીમિત્સુ મોતેગી ઓર અમેરિકા કે વિદેશમંત્રી માર્કો રૂબિયો હિસ્સા લેંગે. સ્વતંત્ર ઓર મુક્ત હિંદ પ્રશાંત ક્ષેત્ર કે લીએ ક્વાડ કી પરિકલ્પના કે અનુરૂપ પ્રાથમિકતા વાલી ક્ષેત્રો મેં ક્વાડ સહયોગ કો આગે બઢાને પર વિચાર વિમર્શ કિયા જાયેગા. બેઠક મેં ક્વાડ કી વર્તમાન પહેલો કી પ્રગતિ કી સમીક્ષા કી જાયેગી ઓર હિંદ પ્રશાંત ક્ષેત્ર મેં હાલ કે ઘટનાક્રમો તથા આપસી ચિંતા કે અન્ય અંતરરાષ્ટ્રીય મુદ્દો પર ચર્ચા હોગી. સુપર્ણા સચિવ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં મુકેશ કુમાર.
0: કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આવતીકાલથી ભારતીય વ્યાપારી નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે કેનેડાની 3 દિવસની મુલાકાતે રવાના થશે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે શ્રી ગોયલ વેપાર, રોકાણ અને ભારત કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર ચાલી રહેલ વાટાઘાટોને આગળ વધારવા માટે ઓટાવા અને ટોરન્ટોમાં દ્વિપક્ષીય બેઠકો કરશે. આ કરાર માટેની શરતો અને નિયમો આ વર્ષે માર્ચમાં પ્રધાનમંત્રી માર્ક કાર્નેની ભારત મુલાકાત દરમિયાન નક્કી કરવામાં આવ્યા હતા. વાટાઘાટોનો પ્રથમ તબક્કો માર્ચમાં વર્ચ્યુઅલ રીતે યોજાયો હતો અને બીજો તબક્કો 8 મેના રોજ પૂર્ણ થયો હતો. શ્રી ગોયલની મુલાકાત દરમિયાન ઓટાવામાં વાટાઘાટોનો બીજો તબક્કો યોજાશે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ નવી દિલ્હીમાં ધ બોઇંગ કંપનીના વૈશ્વિક લોકનીતિ અને વેપાર રણનીતિના કાર્યકારી ઉપપ્રમુખ જેક સોકી સાથે મુલાકાત કરી હતી. શ્રી ગોયલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદન ક્ષેત્રોમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે બેઠકમાં જાળવણી, સમારકામ અને કુશળતા, સપ્લાય ચેન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન અને એન્જિનિયરિંગ કેન્દ્ર તરીકે ભારતની ભૂમિકા વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ગઈકાલે નવી દિલ્હીમાં સાકુરા વિજ્ઞાન કાર્યક્રમ 2026માં ભાગ લેનારા વિદ્યાર્થીઓના એક જૂથને લીલી ઝંડી આપી હતી. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારી શાળાઓના 24 યુવકો અને 32 યુવતીઓ સહિત 56 શાળાના વિદ્યાર્થીઓ ભારતના 4 સુપરવાઇઝર આ મહિનાની 30મી તારીખ સુધી જાપાનની મુલાકાતે રહેશે. આ વિદ્યાર્થીઓ આસામ, દાદરા નગર હવેલી, દમણ, દીવ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા અને પશ્ચિમ બંગાળના છે. મંત્રાલયે જણાવ્યું હતું કે જાપાન એશિયા યુથ એક્સચેન્જ પ્રોગ્રામ સાકુરા સાયન્સ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને દેશના અદ્યતન વિજ્ઞાન અને ટેકનોલોજી ઇકોસિસ્ટમ અને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરાવવા માટે એક અઠવાડિયા માટે જાપાનમાં આમંત્રિત કરવામાં આવે છે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા 21 જૂન સુધીમાં મુસદ્દા નિયમો પર વાંધો અને સૂચનો રજૂ કરી શકે છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: વિકસિત ભારત જી રામજી એક્ટ મેં 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 કી જગ્યા લી હૈ. નયે કાનૂન કે તહત અબ એક વિત્તીય વર્ષ મેં રોજગાર કી ગેરંટી 100 દિનોં સે બઢાકર 125 દિન કર દી ગઈ હૈ. મંત્રાલય કે અનુસાર ઇસ કાનૂન કે મસૌદા નિયમ ભારત 33 ઓર અન્ય સંબંધિત પ્રાવધાનો કે તહત તૈયાર કિયે ગયે હૈ. મંત્રાલય ને બતાયા કે મસૌદા નિયમો કો જનતા સે સુઝાવ ઓર રાય લેને કે લીએ સાર્વજનિક કિયા ગયા હૈ. બીબી જી રામજી એક્ટ 2025 કો ઇસ મહિને કી 11 તારીખ કો અધિસૂચિત કિયા ગયા થા ઓર યહ ઇસ સાલ 1 જુલાઈ સે સભી રાજ્યોં ઓર કેન્દ્ર શાસિત પ્રદેશોં મેં લાગૂ હોગા. અક્ષિત પ્રજ્ઞાન, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ

અમારા હરિભજનના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરે છે, જે આ પ્રમાણે છે. 12:02 આપ સાંભળશો ગેર ફિલ્મી ગુજરાતી ગીતો, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહ્ય અને 1:30 ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી.

સરકારી વ્યાપક જાહેર પરામર્શ માટે વીબીજી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. વીબીજી રામજી અધિનિયમ 2025 આ વર્ષે 1 જુલાઈથી અમલમાં આવશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કર્યો.

લશ્કરી તથા અંગ્રેજી યુદ્ધમાં 1901 જિલ્લાના સરહદી વિસ્તારોમાં રહેતા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને કલ્યાણકારી યોજનાનો લાભ સરળતાથી મળે તે માટે બુધવારે આર્મી વેલફેર અવેરનેસ કેમ્પનું આયોજન. રાજ્ય સરકારના સામાન્ય યુટ્યુબર દ્વારા બકરી ઈદની જાહેર રજામાં ફેરફાર કરવામાં આવ્યો. અગાઉ 27મી બુધવારના રોજ જાહેર રજા કરેલી રજા હવે 28મી ગુરુવારના રોજ રહેશે. આર્ટ ઓફ લિવિંગ બેંગ્લોર દ્વારા ગુરુદેવ રવિશંકરજીના સેન્ટરના જન્મદિન નિમિત્તે ગાંધીધામ માટે કચ્છના પ્રબોધ મનવરને સમાજ ક્ષેત્રે તથા લલબા ચવાણને સ્પોર્ટ્સ ક્ષેત્રે અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ અર્પણ કરાયો. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. હવે પછી

0: માનતા એક શાયરી યાદ આવે છે. ચાની લાડી વાળાએ જયારે પૂછ્યું, ચા સાથે શું લેશો, શાયરી આવીને શબ્દો પાછા ફર્યા, જૂના મિત્રો મળશે, ચાની સાથે જૂના મિત્રોની ચા પણ સ્મૃતિપટ પર યાદ આવી ગઈ. મિત્રો, આજે ફરી પાછી ચાની સાથે સાથે આકાશવાણી ભુજના શ્રોતા મિત્રોના મનપસંદ ગીતોની ફરમાઈશ લઈશું. તો શરૂ કરીએ કાર્યક્રમ ફોન ઇન આપની પસંદ. નમસ્કાર, ફોન ઇન આપની પસંદ.
1: નમસ્કાર.
0: આપ કોણ?
1: ધીરજભાઈ વાત કરું છું.
0: અરે કેમ છો ધીરજભાઈ?
1: કેમ છો?
0: હું બી રજા.
1: આકાશવાણી નવું વર્ષની પસંદ. ખૂબ જ શ્રોતાઓ સુધી અનેક વિધ કાર્યક્રમો થકી પહોંચાડી આકાશવાણી ભુજને અને શ્રોતાઓ બિરદાવીએ છીએ.
0: આપનો ખૂબ ખૂબ આભાર. આપના જેવા શ્રોતા થકી તો આકાશવાણી ભુજ આજે જીવંત છે, ધબકતું છે.
1: નેતાઓને કયો ભાવ પૂરું પાડો છો, એટલે અમને આશા છે કે આવા નવા કાર્યક્રમો આકાશવાણી ભુજ પ્રવેશી જશે. અમને એક બીજી એક અભિલાષા છે કે આકાશવાણી ભુજ એના પોતાના જૂના એનાઉન્સર કર્મીઓ, જૂના કાર્યક્રમ અધિકારીઓ, કાર્યક્રમ અધ્યક્ષ એમને સમય અનુકૂળતા જો આકાશવાણી ભુજ એની મુલાકાત પ્રસારિત કરે તો અમારા માટે સોનાનો સુગમ ભણી એવું કહી શકીએ. અમે
0: સાથે મળીને જમવાથી પ્રેમ તો વધે છે, સંપ વધે છે અને જીવન

0: મુશ્કેલી અને એનું પણ નિરાકરણ સાથે મળીને લાવી શકીએ તો આપણે ખૂબ જ સરસ વાત કરી.
1: આજે
0: આપ કયું ગીત સાંભળશો?
1: પછી રમેશભાઈ છે પછી રમેશભાઈ ઠાકોર છે
0: આપનો ખૂબ ખૂબ આભાર. આવજો.

0: नमस्कार सर, मैं आपको पसंद।
1: नमस्कार
0: आप कौन?
1: पसंद।
0: हाँ जी, फोन इन आपको पसंद। बस मैं वेलकम टू गए।
1: ગરમી
0: ઘણા વધી રહ્યા છે, તડકો કેટલો બધો છે, કયું ગીત સાંભળવું છે?
1: ખાલી કમર આ કમરે

0: મારું નામ રિદ્ધિ મહેતા.
1: અચ્છા રિદ્ધિ મહેતા
0: જી,
1: તમારી વાત સાંભળી બહુ મજા આવી. વાત કરવાની નંબર ગીત ચોક્કસ સાંભળી દીધી.
0: તમને પણ ખુબ જ ખુશી થઈ.
1: બિલકુલ, તો આપણે આમ વાતો વાત કરીએ ને આપણા કાર્યક્રમ આવતા હોય તમને બહુ મજા આવી.
0: જી બિલકુલ,
1: આભાર. આવજો
0: આવજો.

Yeah.

0: vous faire venir à mon passage?
1: Hello.
0: Hello. Hello.

પણ તો તો યાદ આવે છે ઘણા સમયથી કોઈ સાથેનો સંપર્ક તૂટી ગયો છે અથવા કોઈ વ્યક્તિ પસંદ તો છે પણ તેને તું મને ગમે છે તેવું જણાવી નથી શક્યા તો ફોન ઇન આપની પસંદ કાર્યક્રમમાં અમને ફોન કરીને ગીતની ફરમાઈશ કરી તે ગીતને આપના મિત્ર સ્વજન કે પ્રિયજનને ડેડિકેટ કરી શકશો આપ ઈચ્છો તો આપ આપના મિત્ર સ્વજન કે પ્રિયજનના નામનો ઉલ્લેખ પણ કરી શકો છો શું ખબર ગીતને સાંભળી આપની લાગણી તે વ્યક્તિ સુધી પહોંચી જાય અને લાગણીના જૂના તૂટી ગયેલા તાર ફરી પાછા સંધાઈ જાય અથવા પ્રેમના નવા જ તાર બંધાઈ જાય શ્રોતા મિત્રો આમ જ અમારી સાથે જોડાયેલા રહો અને આપની ફરમાઈશ જણાવતા રહેશો આ સાથે ફોન ઇન આપની પસંદ કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ આવ

ગાંધીઅધિનિયમ હેઠળ 2025 ના સંસદના નિયમો પ્રકાશિત કર્યા, જે આ વર્ષે 1 જુલાઈથી અમલમાં આવશે. પશ્ચિમ દિલ્હીના જનરલ મેનેજર અમિશા પાંડેએ 22 અને 23 મે 2026 ના રોજ જિલ્લાની રેલવે પરિયોજનાઓમાં ખાતે વિકાસ કાર્યો તથા ભાવિ યોજનાની સમીક્ષા કરી હતી.

0: તો આપણા ગામિત્ર છે ને એ સરસ મજાના મોજ મસ્તી અને ધ્યાન ના વાતાવરણમાં છે.
1: હા, મિત્ર વેકેશન છે એટલે ફૂલ ઓન મસ્તી અને ફૂલ ઓન ધમાલ.
0: રમવું, ફરવા જવું, નવી નવી પ્રવૃત્તિઓ શીખવી, નવી નવી વાતો શેર કરવી
1: અને મામાના ઘરે જવું.
0: એટલે જ આપણે કહીએ કે એક સાંજે બસ નહીં જતા હતા મામા ઘરે, ગીતો તણા વાદ્ય સાથે બાળ સંગીતકારોના
1: પાક પીના દિલ ઢોલક સાથે વાંસળી વગાડતા, સારી ગમો પોતાની સા સૂરને રેલાવતા,
0: શાળામાં જે શાળા હતા કરતા અહીં મોજ મસ્તી, દિન કટ દિન ના તાલ મેળવી તબલાએ વગાડતા.
1: સાથે અથડાયા એક મેક પ્રવાસી હસાવતા, આવી બસ મામા ગામે આવ્યા લેવા મામા સામે,
0: હેત થી આપ્યો આવકારો રાજી રાજી બાળકો.
1: હા દાદાબેન, જયારે મામાના ઘર નું નામ આવે ને એટલે મોહ ભરાઈ જાય એમ, અને આમ વેકેશન આવે ને એટલે પહેલા તો યાદ આવે મામાના ઘરની,
0: અને મામાના જે છોકરા હોય આપણા કઝિન્સ હોય એની સાથે બાળ મિત્ર સરસ મજાના રમે, મોજ મજા મસ્તી કરે, મામી સરસ મજાના ભાવતા ભોજન બનાવી આપે,
1: અને મામા આપણને દરરોજ સાંજે ફરવા લઈ જાય, ગોલા અને આઈસ્ક્રીમ ખવડાવે, એટલે તો મામાના ઘરે તો મજા મજા પડી જાય નો.
0: અને પાછી વળી જો મમ્મી વધારે ત્યારે અહીંયા આમ ન કરો તો તોફાન એટલે મામા આપણું પડે.

0: ચાર મિત્રો, ગીત સાંભળવાની મજા પડી ગઈ ને? જયારે તમે વેકેશનના મૂડમાં હો, મહેમાનગરે ફરવા ગયા હો, અથવા તો કોઈક સરસ મજાના સ્થળે ફરવા ગયા હો, એટલે જીવનભર આપણે તો વાત કરીએ છીએ પિકનિક ની. આપણે બાર મિત્રો ને નાટક સંભળાવી દઈએ, અને નાટક નું નામ પણ છે પિકનિક.
1: ખાઈ નહી જાય, શી ખબર ખાઈ પણ જાય. હવે તું જલ્દી કરી લો.

0: સારું, હું જેમ કહીશ તેમ કરશો?
1: જરૂર કરીશ.

0: 아이 몸에 들어.
1: 자, 하나 몸 들죠.
0: 네, 야.
1: 와, 에이, 분이 더 보. 왜냐, 에이, 저랑.

Thank you.

0: गया भाजे तो बता मेहनत करना तो छोड़ दे
1: तुम्हारी जीवन से जब तक जोड़ने मारते हैं
0: તમને યાદ આ વાત ખુદા તમને ખુશ રાખે
1: આપણે કોઈ ચીજ કોઈની પાસેથી લઈશું નહીં ને આપીશું નહીં.

જન્મદિન આ સરસ મજાના નાટક પિકનિક માં તો હું સાથે સાથે પિકનિક માં ગઈ હતી હો દાદાજી હું પણ તમારી સાથે આવી હતી તો આવા સરસ મજાના નાટકને સાંભળીને થઈ જાય એવું સરસ મજાનું ગીત

પિકનિકનું પિકનિકમાં જોવા ગયા અને પિકનિકમાં કઈ ગેમ રમાય એ ગેમનું એક સરસ મજાનું ગીત પણ સાંભળ્યું. પણ બાળ મિત્રો, અત્યારે વાપ સખત પડી રહ્યો છે, તો તમે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો. અને બાળ મિત્રો, જીજ્ઞાબેને બહુ જ સાચી વાત કરી કે આપણે પિકનિકમાં જઈએ, હરીએ, ફરીએ, પણ તાપ ખૂબ જ છે. એટલે આ ગરમીમાં અને તાપમાં આપણે આપણું સ્વાસ્થ્ય પણ જાળવવાનું છે અને તંદુરસ્તીનું પણ ધ્યાન રાખવાનું છે. એટલે બાળ મિત્રો, તમે વધુ પાણી પીવો, થોડા થોડા ટાઈમે પાણી પીતા જ રહો. તરસ ન લાગી હોય ને તો પણ દિવસ દરમિયાન થોડા થોડા સમયે પાણી પીતા રહો, જેના કારણે શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે અને આપણું બોડી હાઇડ્રેટ રહે. અને જીમા બેન, ગરમી હોય ને એટલે બાળ મિત્રોને એમ થાય કે કઈ સરસ મજાનું ઠંડુ ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ પીએ અને સરસ મજાના ઠંડા ઠંડા શરબત પીએ. પણ હકીકત એ સ્વાદમાં ઠંડા પણ તાસીરને ગરમી આપે છે. જેમ કે તમને એમ થાય ને કે બરફ કેવો સરસ મજાનો ઠંડો ઠંડો આપે, ગરમી થતી હોય તો ખાવો ગમે, પણ એ શરીરની અંદરથી ઠંડક નથી આપતું, આપણી તાસીરને ઠંડક આપે એવા બધા ઠંડા પીણાને આપણે પસંદ કરવા જોઈએ. અને કોલ્ડ ડ્રિંક્સ તો બિલકુલ ટાળવા જોઈએ. અને એવા ઠંડા પીણામાં આવે હરિયાળીનું શરબત, લીંબુ પાણી, કાચી કેરીનો બાફલો અથવા એનો પાનનો છાશ અને નાળિયેર પાણી, આ બધા જ એવા ઠંડા પીણા છે કે જે આપણને સ્વાદમાં પણ મજા આપે અને આપણા સ્વાસ્થ્યને પણ સુધારે. અને આમ પણ બાળ મિત્રો, ઉનાળામાં છે ને હળવો ખોરાક લેવો જોઈએ, ખૂબ તળેલો અને મસાલેદાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ. એના બદલે તરબૂચ, ટેટી, કાકડી, દૂધી એવા બધા પાણીવાળા ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. અને બાળ મિત્રો, ડુંગળી છે ને એ આપણને કપાળની સામે રક્ષણ, એટલે જયારે પણ તમે તાપમાંથી બહાર આવો ને તો એક ડુંગળી સુધારી અને એની લોણ જો માથા ઉપર કરો અથવા તો એનો ઉપયોગ જો તમે ખોરાકમાં કરો ને તો તમને કપાળ લાગતું અટકે છે. અને ખાસ કરીને કપાળ ક્યારે લાગે, તડકામાંથી આવીને જો તમે સીધું જ પાણી પીવો ને તો તડકામાંથી આવી અને 3-4 મિનિટનો રેસ્ટ લઈ ત્યારબાદ જ તમારે કોઈ પણ પ્રવાહી પીવું જોઈએ. પણ બાળ મિત્રો, બનીને ત્યાં સુધી બપોરે 12-4 દરમિયાન તો બહાર નીકળવું જ ન જોઈએ. અને કદાચ જો નીકળવું જ પડે એમ હોય તો બાળ મિત્રો, માથા પર ટોપી પહેરવી, આંખના પ્રોટેક્શન માટે સનગ્લાસ પહેરવા અને કાન અને મોઢાને રૂમાલથી ઢાંકી લેવું, આ બધા પ્રોટેક્શનની સાથે જ બહાર નીકળવું. તો બાળ મિત્રો, આ બધી જ સરસ મજાની સલાહ અને સૂચનોને ધ્યાનમાં રાખી અને ખૂબ મોજ મજા મસ્તી કરજો અને યાદ કરતા રહેજો આવતા રવિવાર સુધી આપની દોસ્ત દયા અને જિજ્ઞાને, અને સાંભળતા રહો કાર્યક્રમ. તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો.

आकाशवाणीनो આ પ્રસંગ છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ મનોરંજન. મિત્રો, આજે આપણે યાદ કરી રહ્યા છે હિન્દી ફિલ્મ સંગીત જગતના એક એવા મહાન ગીતકારને જેમણે પોતાના શબ્દોથી પ્રેમ, લાગણી, મસ્તી અને જીવનના અનેક રંગોને અમર બનાવી દીધા છે. જી હા મિત્રો, આજે છે પ્રખ્યાત શાયર અને ગીતકાર મજરૂહ સુલતાનપુરીની પુણ્યતિથિ. મજરૂહ સાહેબ માત્ર ગીતકાર જ હતા, તેઓ શબ્દોના જાદુગર હતા. તેમની કલમે લખાયેલા ગીતો આજે પણ દરેક પેઢીના દિલમાં જીવંત છે. આવો એવો જ એક મધુર ગીત સાંભળીએ આશા ભોસલેના સ્વરમાં. ફિલ્મ છે લાજવંતી.

Nothing here.

0: પહેલામાં સુરક્ષા સૂચનાનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પહેલા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આવનારામાં સુરક્ષા સૂચનાનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પહેલા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: મિત્રો, હિન્દી ફિલ્મ સંગીતની દુનિયામાં કેટલાક એવા નામ છે જેમણે શબ્દોને માત્ર લખ્યા જ નથી પરંતુ તેમને આત્મા આપી છે. આજે આપણે યાદ કરી રહ્યા છીએ એવા જ મહાન શાયર, કવિ અને ગીતકાર મજરૂહ સંતાનપુરીને. તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમણે પ્રેમને શબ્દ આપ્યા, દિલની લાગણીઓને આવાજ આપ્યો અને સંગીતને અમર બનાવી દીધું છે. મિત્રો, સાંભળીએ ફિલ્મ જ્વલતી ફિલ્મ આ ગીત મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં.

0: RBI કહે છે જાણકાર બનો સતર્ક રહો.
1: શ્રોતા મિત્રો, મજરૂહ સાહેબના શબ્દોમાં એક ખાસ વાત હતી કે સીધે દિલ સુધી પહોંચતા. મજરૂહ સાહેબે અનેક મહાન ગાયકો અને સંગીતકારો સાથે કામ કર્યું. કિશોર કુમારની મસ્તી હોય, મોહમ્મદ રફીની મધુરતા હોય કે લતા મંગેશકરનો મીઠો અવાજ, દરેક અવાજમાં મજરૂહ સાહેબના શબ્દો ચમકી ઉઠતા. આવું જ એક મધુર ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં. ફિલ્મ છે પ્યાર કા મોસમ.

Oh, my God.

0: તમારામાં સુરક્ષા સૂચનાનું પાલન કરો અને લૂંટથી બચો.
1: હીટવેવ એટલે કે લૂંટથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂં લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આવનારામાં સુરક્ષા સૂચનાનું પાલન કરો અને લૂંથી બચો.
1: હીટવેવ એટલે કે લૂંથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂં લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: મજૂર સહિતના યોગદાનને ભારત સરકારે પણ સન્માન આપ્યું. 1993માં તેમને ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન એટલે કે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી નવાજવામાં આવ્યું. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ગીતકાર હતા અને એમના ગીતો આજે પણ નવી પેઢી ગાય છે અને કદાચ આવનારી પેઢીઓ પણ આવી જ રીતે ગાતી રહેશે. આવો જ એક મધુર ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં. ફિલ્મ છે પથ્થર કી સનમ.

તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રેશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભરવાપાત્ર અરજી બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રેશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તમે મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ પણ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અને કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો લોકસંગીત. હમણાં જ આપ માની રહ્યા હતા કેતકી મહેતાના કંઠને. હવે સાંભળીએ સુરેશ ગોસ્વામીના સ્વરમાં આ રચના.

અમારા હરિકૃષ્ણના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આજે વહેલી સવારે ગુજરાતના અમદાવાદ

0: ફાયદાઓ ગણાવતા કહ્યું કે સાયકલિંગ એ શરીરને તંદુરસ્ત રાખવા માટે દુનિયાની સર્વશ્રેષ્ઠ કસરત છે. સાયકલના ઉપયોગથી પ્રદૂષણની સમસ્યાનું કાયમી નિવારણ થાય છે. આ ઉપરાંત સાયકલનો ઉપયોગ કરવાથી ઇંધણની બચત પણ થાય છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ કહ્યું, ફિટ ઇન્ડિયા અભિયાન એ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ તે આપણા સૌના જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારું જન આંદોલન છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી, અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરાયું. તે અંતર્ગત મોટી દમણ લાઇટ હાઉસ બીચ ખાતે યોજાયેલી સાયકલ રેલીમાં ભાગ લેનારાઓએ ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. આ અંગે યુવા અને રમતગમત વિભાગના નિયામક અરૂણ ગુપ્તાએ પ્રતિક્રિયા આપી.
1: लाइट हाउस जो बीच है यहाँ से संडेज ऑन साइकिल का आयोजन किया गया, जिसमें जो है प्रशासन के विभिन्न ऑफिशियल्स, जनप्रतिनिधि, स्टूडेंट्स और आम नागरिकों ने बड़ी संख्या में हिस्सा लिया. और जैसा कि हम जानते हैं, संडेज ऑन साइकिल जो है भारत के प्रधानमंत्री के मार्गदर्शन एवं दिशा निर्देश में चलाया जा रहा है, जिसका उद्देश्य लोगों में फिटनेस को बढ़ावा देना और पर्यावरण संरक्षण को बढ़ावा देना भी है.
0: પશ્ચિમ કચ્છના દરિયા કિનારે ફરીથી શંકાસ્પદ બિનવારસુ માદક પદાર્થના પેકેટો મળી આવ્યા છે. અમારા પશ્ચિમ કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે બીએસએફને શોધ અભિયાન દરમિયાન ઇબ્રાહીમ બેટ વિસ્તારમાંથી 11 બિનવારસુ પેકેટો મળ્યા છે. એક પેકેટ પર અરેબિયન પ્રોડક્ટ અને અન્ય પેકેટો પર ખાલી પ્રોડક્ટ લખાણ જોવા મળ્યું હતું. બીએસએફ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની કાળાબજારી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર રીતે ઇંધણનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતા એક શખ્સને એસઓજી ટીમે સલાયા ખંભાળીયા રોડ પરથી ઝડપી લીધો છે. તેની પાસેથી 1000 લીટર ડીઝલ મળી આવ્યું હતું. પોલીસે કુલ 2,43,000નો મુદ્દામાલ કબજે કર્યો. અન્ય કાર્યવાહીમાં ભાણવડ પોસ્ટ વિસ્તારમાંથી 900 લીટર શંકાસ્પદ ઇંધણ સાથે મળી આવ્યું. આ મામલે પણ એક શખ્સની અટકાયત કરી કુલ 1,34,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ખમાપુરા બાંગાપુરાની ઓરસંગ નદીમાં ગેરકાયદે ખનન ઝડપાયું. ખાણ ખનીજ વિભાગે રાત્રિના સમયે ચાલતા ગેરકાયદે ખનન પર દરોડો પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદીના એડવાર્ડ પાસે માઇનિંગ ઝોનમાં ગેરકાયદે રેતી ખનન વહન કરતા એક જેસીબી, એક એસ્કેવેટર મશીન અને એક ટ્રક સીઝ કરાઈ અને જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે રેતી ખનનમાં 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. પ્રમુખ તરીકે વાલોડ તાલુકાના બુહારી સીટ પરથી વિજેતા થયેલા ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે સોનગઢ તાલુકાની ગુણસુદા સીટ પરથી વિજેતા થયેલા અશોક ગામીતે ઉમેદવારી નોંધાવી. ભરૂચના દહેજ વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. કંપનીમાં કેમિકલ લાઇનમાં લીકેજ થતા સમારકામ માટે શટડાઉન પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન

0: કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આજ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હવે આપ સાંભળશો એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના ગુજરાત પ્રવાસ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી.
2: દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસી તાજેતરમાં જ ગુજરાતના 3 દિવસીય પ્રવાસે આવી હતી. આ સમિતિમાં અધ્યક્ષ ઉપરાંત કુલ 39 સભ્યો છે, જેમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદોનો સમાવેશ થાય છે. આ સમિતિએ રાજ્યની મુલાકાત દરમિયાન રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષો, વહીવટી અધિકારીઓ તથા વિવિધ ક્ષેત્રના હિતધારકો સાથે ચર્ચા કરીને તેમના અભિપ્રાયો મેળવવાની પ્રક્રિયા

0: સાંસદોનો સમાવેશ થાય છે. આ સમિતિએ રાજ્યની મુલાકાત દરમિયાન રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષો, વહીવટી અધિકારીઓ તથા વિવિધ ક્ષેત્રના હિતધારકો સાથે ચર્ચા કરીને તેમના અભિપ્રાયો મેળવવાની પ્રક્રિયા મહત્વનું પગલું ગણાવ્યું.
1: મને પૂરા વિશ્વાસ હૈ કે આને વાળા ટાઈમમાં હમ પાર્ટી પોલિટિક્સ સે ઉપર ઉઠકે દેશ હિત મેં સારી પૂરી કમિટી કામ કરે, પૂરી પાર્લિયામેન્ટ કામ કરે, ઓર યે કાનૂન 2029 સે અગર લાગુ હોતા હૈ તો એ દેશ કે હિત મેં હોગા. ગુજરાત સરકાર કે જો અધિકારી આયે, મેં ચીફ સેક્રેટરી ઓર ઉનકી પૂરી ટીમ કી પ્રશંસા કરૂંગા કે પહેલી બાર હમે જો પ્રેઝન્ટેશન મિલા ઉસમેં કાફી એસે પોઈન્ટ શોર્ટ લિસ્ટ થે, એસે ઇશ્યુ શોર્ટ લિસ્ટ થે જો હમારે સામને પહેલે નહીં આ પાયે થે, લેકિન અબ હમે જો ઇનપુટ મિલા હૈ ઉસમેં હમને ઓર કહા ઇસકો ઓર ઇમ્પ્રૂવ કરો. और एक रोल मॉडल के रूप में हम पूरे देश में सारे सरकार को हम भेजेंगे, भाई इस रूप में आप हमें अपनी रिपोर्ट प्रिपेयर करके दो.
0: ગુજરાત પ્રવાસ દરમિયાન સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધિકારીઓ અને વરિષ્ઠ વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. ઉપરાંત રાજ્યના વિવિધ રાજકીય પક્ષોને પણ તેમના વિચારો રજૂ કરવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. ચર્ચાનો મુખ્ય મુદ્દો એ હતો કે લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાથી દેશના શાસનતંત્ર, નાણાકીય ખર્ચ અને વહીવટી પ્રક્રિયાઓ પર શું અસર પડશે. સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી દેશના હિતમાં મહત્વપૂર્ણ ચૂંટણી સુધારાના રૂપમાં જોવામાં આવે છે. તેમના જણાવ્યા પ્રમાણે દેશમાં વારંવાર થતી ચૂંટણીઓના કારણે આચારસંહિતા લાગુ થવાથી વિકાસ કાર્યો પ્રભાવિત થાય છે, વહીવટી તંત્ર પર વધારાનો ભાર આવે છે અને સરકારી મશીનરીનો મોટો સમય ચૂંટણી પ્રક્રિયામાં વપરાય છે. તેમણે ઉમેર્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થયા બાદ વર્ષ 2034થી દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાશે.
1: अगर मैं उदाहरण के तौर पे आपको बताऊं कि 2029 में अगर ये लागू होता है कानून, तो लागू होते ही पार्लियामेंट की प्रथम जो मीटिंग होगी उसको अपॉइंटेड डेट कहेंगे, वो कैलेंडर हो गया सेट. जैसे 30 मई 2029 को अगर पहली मीटिंग होती और संविधान में संशोधन हो जाता उसके पहले, तो पहली मीटिंग के दिन ही ये माना जाएगा कि अपॉइंटेड डेट है और उससे 5 साल के बीच में, मई 2029 से लगा करके 5 साल के बीच में जो भी विधानसभा के चुनाव होंगे वो शॉर्ट टर्म के लिए होंगे और 2034 में सब साथ आ जाएंगे. लागू ये 2029 में तब होता है जब 2029 के पहले पार्लियामेंट इसको कानून बना दे.
0: ત્યારે ગુજરાત સરકારે પણ એક રાષ્ટ્ર એક ચૂંટણીને સમર્થન આપ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણીના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું.
2: વન નેશન વન ઇલેક્શન એ દેશના સૌ નાગરિકોના હિતમાં છે અને ગુજરાત સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શનને ટેકો આપે છે અને અમારી સંપૂર્ણ તૈયારીઓ છે કે કેન્દ્ર સરકાર દ્વારા, પાર્લામેન્ટ દ્વારા વન નેશન વન ઇલેક્શનને આગળ વધારશે તો સંપૂર્ણ રીતે ગુજરાત એમાં સહયોગી રહીને આ વિઝનને સંપૂર્ણપણે નીચે સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરશે.
0: તો બીજી તરફ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ કર્યો હતો અને સમિતિ સમક્ષ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સમિતિ હાલમાં 129મો બંધારણીય સુધારા વિધેયક 2024 અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા સુધારા વિધેયક 2024નું પણ પરીક્ષણ કરી રહી છે. આ કાયદાકીય માળખા દ્વારા સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજવાથી સંભાવનાઓ, બંધારણીય જોગવાઈઓ અને વહીવટી પડકારોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની મુલાકાત બાદ સમિતિ દેશના અન્ય રાજ્યોમાં પણ પરામર્શ પ્રક્રિયા આગળ વધારશે. વિવિધ રાજ્યોમાંથી પ્રાપ્ત થયેલા સૂચનો અને અભિપ્રાયોના આધારે સમિતિ અંતિમ અહેવાલ તૈયાર કરશે, જે સંસદ સમક્ષ રજૂ થવાની શક્યતા છે. આ મુદ્દો આગામી સમયમાં દેશની રાજકીય અને ચૂંટણી વ્યવસ્થામાં મોટા પરિવર્તનનું કારણ બની શકે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળમાં ચાલી રહી છે.
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના ગુજરાત પ્રવાસ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
4: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, હવે પ્રસ્તુત છે સંગગાન શિક્ષણ. આજના સંગગાન શિક્ષણ અંતર્ગત આપ સાંભળશો અસમિયા ભાષાનું ગીત. રચયિતા છે સતીશ દાસ.

મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા સંઘગાન શિક્ષણ. સંઘગાન શિક્ષણ અંતર્ગત આજે આપે અસમિયા ભાષાનું ગીત સાંભળ્યું, જે ગીતના રચયિતા હતા સતીશ દાસ. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 3 થયા છે. અમારી પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ છીએ. સાંજની સભાના પ્રારંભે સાંજે 5 વાગે આપને ફરી મળીશું. ત્યાં સુધી આપની રજા લઈએ, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. અત્યારે રજા લઈએ. નમસ્કાર.

સાંભળ્યો હવે ફલા ફિલ્મ ગીત શાન અને કૈલાશ ખેરનો સ્વર છે. સંગીત છે જતિન મલિકનું, બોલ છે પ્રસૂન જોશીના.

શ્રીપાત્ર કોલમહાર કાર્યક્રમમાં હવે સાંભળીએ ન્યુયોર્ક ફોકગીત સુનિધિ ચૌહાણનું સ્વર છે. સંગીતકાર પ્રપર, ગીતકાર સંદીપ શ્રીવાસ્તવ.

આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા,

યોજના રાષ્ટ્રપતિની વિશ્વવિખ્યાત પછી રોગન કલાની ટ્રી ઓફ લાઈફનો માસ્ટરપીસ ભેટ આપ્યો. અમારા સરહદી વિસ્તારોમાં રહેતા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોમાં કલ્યાણકારી યોજનાનો લાભ સરળતાથી મળે તે માટે આગામી બુધવારે આર્મી વેલફેર અવેરનેસ કેમ્પનું આયોજન. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7 વાગે 5 મિનિટે.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 54.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 5 વાગ્યાથી 20 સમય થઈ રહી છે. બસ થોડી જ ક્ષણોમાં કાર્યક્રમ લોક સંગીતનો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4090. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6

0: 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અને કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રીમાતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-232-5490.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ સરજુદાસ હરિયાણાના સ્વરમાં રવિરામની રચના.

0: જણાવ્યું તો સંબંધિત જિલ્લા પંચાયતમાં ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજીથી ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07932 58 490.
1: શ્રીનગર હવે સાંભળીએ લોકગીતો વચ્ચે શ્રીનારાયણ સ્વરમાં.

शूटिंग जारी चुके सरकार श्री बैगू भानी दुकान की अंत्योदय राशन कार्ड धारकों और अग्रता धारकों कुटुंबों ने मेरा पात्र अनाज बनाते संबंधित जिला निवासी अधिक कलेक्टर श्री फरियाद करी शकाय छे। हवे तो मेरा राशन मोबाइल एप द्वारा राशन कार्ड में लगती विविध माहिती तेमज मेळवेला अनाज ना जत्था नी रसीद मेळवी शकाय छे तथा फरियाद नोंधावी शकाय छे। અને જો આ અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0972 238 5409। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક

સ્થાનિક રાત સાંભળી રહ્યા હતા લોક સંગીતનો કાર્યક્રમ. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. બરાબર 6 વાગ્યાની 15 મિનિટે સાંભળશો સંજયના સમાચાર.

આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર ટોફિક સમય વાંચે છે. નમસ્કાર. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગો, યુગાંડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના પણ આપી છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને ઇબોલાની કટોકટી જાહેર કરી છે. ઇબોલા એક વાયરલ રોગ છે જેમાં તાવ અને રક્તસ્રાવ થાય છે. હરમતીની સારવાર માટે કોઈ રસી કે સારવાર ઉપલબ્ધ નથી. કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા આજે દેશભરની સાથે ગુજરાતમાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. રાજ્યમાં આ વર્ષે 35,000થી વધુ ઉમેદવારો આ પરીક્ષામાં નોંધાયા છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારોનું બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન કર્યા બાદ જ કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં પરીક્ષા બે અલગ અલગ શિફ્ટમાં યોજાઈ હતી, જેમાં પ્રથમ શિફ્ટ સવારે 9:30 થી 11:30 સુધીની હતી, જ્યારે બીજી શિફ્ટ બપોરે 8:30 થી 4:15 સુધીની હતી. કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આજે વહેલી સવારે અમદાવાદ ખાતે સંમેલન સાયકલ અને કોમનવેલ્થ દિવસ નિમિત્તે યુવાઓને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી માંડવિયાએ જણાવ્યું કે સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે, સાયકલિંગથી ઇંધણની બચત પણ થાય છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગત 26 એપ્રિલના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યના અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં મતદારોની વરણી કરવામાં આવી છે. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાબેન રબારી, ઉપપ્રમુખ તરીકે મહેશસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે, જ્યારે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પદે હરીશ ભંડેરીની વરણી કરાઈ છે. પશ્ચિમ કચ્છના દરિયા કિનારે ફરીથી શંકાસ્પદ બિનવારસો માદક પદાર્થના પેકેટો મળી આવ્યા છે. બીએસએફને શોધ અભિયાન દરમિયાન ઇબ્રાહીમ બેટ વિસ્તારમાંથી 11 બિનવારસો પેકેટ મળ્યા છે. એક પેકેટ પર એરેબિયન પ્રોડક્ટ અને અન્ય પેકેટો પર ખાલી જ પ્રોડક્ટ પણ લખાણ જોવા મળ્યું હતું. બીએસએફ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા મિકેનિઝમને વધુ મજબૂત બનાવવાની દિશામાં પગલાં લેવાયા છે. ગઈકાલે જર્મનના પ્રતિનિધિમંડળે પોર્ટની મુલાકાત લઈને તે દિશામાં ચર્ચા વિચારણા કરી હતી. જર્મન એન્જિનિયરિંગની ટેકનોલોજી દીનદયાળ પોર્ટમાં કઈ રીતે લાગુ કરી શકાય તે અંગેની શક્યતા ચકાસવામાં આવી હતી. ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંહે ગ્રીન હાઇડ્રોજન હબ, મેગાપોર્ટ સહિતના પ્રોજેક્ટો અંગે માહિતી આપી હતી. જર્મનના પ્રતિનિધિમંડળે પોર્ટની મુલાકાત લઈને હેન્ડલિંગ કામગીરી નિહાળી હતી. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને વ્યાપારી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં યુએઈની ઐતિહાસિક મુલાકાત લીધી હતી. રાજદ્વારી મંત્રણાઓ ઉપરાંત આ મુલાકાત સાંસ્કૃતિક આદાન પ્રદાન માટે પણ વિશેષ બની રહી. આ મુલાકાત દરમિયાન શ્રી મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાનને કચ્છની વિશ્વવિખ્યાત અને અતિ પ્રાચીન ભગવાન કલા ભેટ આપી હતી. આ ભેટના માધ્યમથી વૈશ્વિક મંચ પર ભારતના અને ખાસ કરીને કચ્છના સમૃદ્ધ હસ્તકલા વારસાનું અત્યંત સુંદર અને પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં આવ્યું છે. આજે વિશ્વ સ્કિઝોફ્રેનિયા દિવસની ઉજવણી કરાઈ છે. આ એક લાંબા ગાળાની માનસિક બીમારી છે. કચ્છની વાત કરીએ તો જિલ્લામાં હવે રોગ સંબંધિત જાગૃતિ વધી રહી છે અને જીકે જનરલ હોસ્પિટલમાં દર મહિને સરેરાશ 500 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના વડા ડોક્ટર રિધિ ઠક્કરના જણાવ્યા મુજબ સ્કિઝોફ્રેનિયા સામાન્ય રીતે યુવાવસ્થામાં શરૂ થતી બીમારી છે, જેમાં વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તનમાં ફેરફાર જોવા મળે છે. ઇજાના અવાજો સંભાળવા, અતિશય સંકાશીલતા, એકલતા પસંદ કરવી તેમજ અભ્યાસ અથવા કામમાં રસ ઘટી જવો જેવા લક્ષણો જોવા મળે છે. આવા કાઉન્સેલિંગ અને પરિવારના સહકારથી દર્દી સામાન્ય જીવન જીવી શકે છે. આઈપીએલમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે મેચ રમાશે. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: एक अखंड अटूट विश्वास एटले आकाशवाणी।
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે, 6:30 થઈ રહી છે, પ્રસ્તુત છે પ્રાયોજિક કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન।
2: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ નંબર 59, પ્રસારણ તારીખ 24 મે 2024।

0: જથ્થામાં ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડને સાથ આપી રહેલા અમારા હજારો શ્રોતા મિત્રોને
1: ખૂબ ખૂબ ધન્યવાદ.
2: નમસ્કાર.
1: મિત્રો, કુદરતને જો પરંપરાગત રીતે તેના મૂળ સ્વરૂપે ખીલવા દઈએ તો તે આપણને પણ અનેક રીતે મદદરૂપ થાય છે.
0: કુદરતની આ તાકાત અને ગુણો હજારો વર્ષો સુધી એવા ને એવા જળવાય છે. એક ખેડૂત પુત્ર, કૃષિ વિભાગના નિવૃત્ત અધિકારી અને સજીવ ખેતીને જ સમર્પિત શ્રી નરેન્દ્રભાઈ મંદિરે આ વાતને સમર્થન આપ્યું છે.
1: દરેક ખેડૂતે શ્રી નરેન્દ્રભાઈની વાત જીવનમાં ઉતારવા જેવી છે. આ ચર્ચા સાંભળો એટલે ખાતરી થશે.
0: નમસ્તે.
1: તને અને શ્રોતા મિત્રોને પણ આજે ખૂબ આનંદ થાય એવા એક મહેમાન આપણા ગીર ફાઉન્ડેશનના સ્ટુડિયો નિર્ણયમાં આવ્યા છે. નરેન્દ્રભાઈ મંદિર આમ તો કૃષિ ભવનમાં પશુપાલન ખાતાના સેવા આપીને નિવૃત્ત થયા, પણ એના કરતા એક પ્રાકૃતિક ફાર્મ પોતાનું શરૂ કર્યું અને એની સાથે સાથે અત્યારે ઘણા બધા ખેડૂતોને, સેંકડો ખેડૂતોને આ માટેની તાલીમ આપે છે કે આપણા મૂળ બીજ છે કે મૂળ પાકો છે એને કઈ રીતે સાચવવા, પશુપાલનમાં કઈ રીતે આપણી જે જાતો છે, ગીર ગાયો છે કે એ જે બધાને કઈ રીતે સંવર્ધન કરવું, જતન કરવું એની વાત કરે છે.
0: મંદિર સાહેબ, આમ તો આજે આપને ખાસ એટલા માટે વિનંતી કરી કે 22 મે જૈવિક વિવિધતા દિવસ છે, ઇન્ટરનેશનલ જૈવિક વિવિધતા, આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ છે. અને જૈવ વિવિધતા અમારો આ જે પ્રોગ્રામ છે એનો હેતુ એ જ છે કે આપણી જે પરંપરા હતી, આપણી જે સંસ્કૃતિ હતી, આપણા જે જૂના ખોરાક હતા, આપણી જૂની પદ્ધતિ હતી, એ બધી ફરી પાછી પુનઃપ્રાપ્ત થાય, એમાં વનસ્પતિ પણ આવે, પ્રાણી પશુ પક્ષી પરંપરા બધું જ આપણે એમાં વણી લીધું છે. તો ખાસ જૈવિક વિવિધતાનું જતન કરવા માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ છીએ, પ્રાકૃતિક ખોરાક અનાજ આપણે ઉગાડીએ છીએ, તો એના વિશે આપ શું કહેશો?
2: બંને મહાનુભાવે બહુ સારી વાત કરી. મારો પોતાનો ટૂંકો પરિચય આપો, પણ હું પોતે એક નાનકડા એવા ગામનો ખેડૂત છું અને આમાં કોઈ પણ ભણતર કે ગણતર ત્યારે જ તમારું કામ આવે કે પાછું આપણે મૂળ ધરતીના અંશી અને ધરતીમાં પાછા મળી એટલે ધરતી સાથે જેનો નાતો છે એનું જ આ કામ છે. હવે આપણે જે ઉલ્લેખ કરો કે બાયોડાયવર્સિટી, જૈવ, બાયો એટલે જૈવ, ડાયવર્સિટી એટલે વિવિધતા. ભગવાને, ઈશ્વરે હજારો વર્ષથી આર્યન દ્રવિડની સંસ્કૃતિની, હું તો એમ કઉ છું, એનાથી કડીકાળથી આપણી જે સંસ્કૃતિ છે એ જંગલોમાં, પથ્થરોમાં, નદીઓમાં, નાળામાં, ઝરણામાં, જ્યાં જ્યાં નજીક નજીક પડે ત્યાં લોકો વસતા અને એની સાથેના એટેચમેન્ટ સહવાસથી અપાઈ રહ્યા છે. એની સાથે સાથે જે જે સજીવો જીવો, હું તો ત્યાં સુધી કહીશ કે અમીબાથી માંડીને ડાયનોસોર સુધી ની સંસ્કૃતિ, એ બધી જ જૈવ વિવિધતામાં સમાવેશ છે. ભગવાને આ ભારત દેશ એક જ એવો દેશ છે કે જેમાં તમામ જૈવ વિવિધતા વાળા તમામ પ્રકૃતિના અલગ અલગ માપદંડોમાં આપણને સેટ કર્યા છે અને એમાંથી જ આપણે શીખવું પડે. એટલે આપનો બહુ સરસ શબ્દ છે 22મી તારીખે બાયોડાયવર્સિટી. હવે જેમ સાહેબે વાત કરતી હોય પ્રાકૃતિક ખેતી, આપણે પણ સંસ્કૃતિની વાત કરી, આપણે પરંપરાગતની વાત કરી, તો આપણું જે જીવન, ભારતની જે સંસ્કૃતિ છે, ભારતનો જે આખો એક પૃથ્વીના નકશા ઉપરનું જે પદાર્પણ છે એમાં જ વિવિધતા છે. અને વિવિધતા માત્ર એટલા માટે ટકી છે કે આપણે મૂળને પકડીને હજી બેઠા છીએ, સંસ્કૃતિને પકડીને બેઠા છીએ. અને આજની 21મી સદીમાં હું વજન સાથે કહું કે જો એ પકડ્યું છે તો જ આપણે સચવાયા છીએ. જો આપણે મૂકી દઈશું તો ઠીક છે, આપણી ફેસિલિટી મળશે, પણ આપણું મૂળ તત્વ જો તો આપણી નામના અથવા આપણું જે મૂળ છે એ કામ એ ભટકી જશે. હવે વાત આપણે પશુપાલનની પણ કરી, ખેતીની પણ કરી, બીજની પણ કરી, તો સ્ટેપ બાય સ્ટેપ જોઈ તો હકીકતે બાયોડાયવર્સિટીમાં, જૈવ વિવિધતામાં તમામ પ્રકારના બીજને, જે દેશી બીજ, હવે તમને એક નવાઈ લાગશે કે અત્યારે શબ્દ વાપરું તો જીનેટિકલ મોડિફાઈડ સીડ, જીએમ સીડ, મારે એના વિશે બહુ ડીપમાં નથી જવું, પણ ત્યાર પછી ફાઉન્ડેશન સીડ, બ્રીડર સીડ, લેબલ સીડ, ટેગ સીડ, સર્ટિફાઈડ સીડ, હેક સીડ, અને દેશી બીજ, દેશી બીજ આખા સિરીઝના તળિયે છે, પણ આ ઉપરના તમામના જે સારા સારા નામો છે એની કરતા દેશી બીજની તાકાત વિગર પાવરફુલ છે. તમે કોઈ પણ હાઇબ્રિડ સીડ બહુ લાંબુ નહીં કરીએ, માનો હાઇબ્રિડ સીડ લાવો તમે એને વાવો તો એમાંથી તમને ઉત્પાદન મળશે, પણ કેટલી વાર મળશે? એક જ વાર. એ બીજ તમારે વાવવું છે તો ફરી તમારું બીજ બીજી વાર એને બજારમાંથી ખરીદવું પડશે. જ્યારે આ બધા સીડની સામે તળિયે જેને આપણે દેશી બીજ છે અને એ જ ખરીદે સર્વોપરી છે, એને તમે એક વાર વાવો. હવે માનો હું દાખલો દઉં તમને, હાઉ દેશી પદ્ધતિનો કે ભીંડો

0: જો સંક્રમણ અને સંગ્રહણ અને એ થાય, તમે વિચારો કે હમણાં જ એક પદ્મશ્રી એવોર્ડ મધ્ય પ્રદેશની એક આદિવાસી બાઈને આપવામાં આવ્યો. તમે એનું કારણ શું છે કે એને દેશી બીજનો સંગ્રહ કર્યો. કેટલા બધા દેશી બીજ, એટલે પરંપરાગત આપણી એક ભારત સરકારની યોજના પણ છે, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, એની અંદર જેનું શોર્ટ ફોર્મ PKVY, તો એની અંદર જે માણસ નાનપણથી માંડી અને મોટા થાય ત્યાં સુધી દેશી પદ્ધતિથી જે જે કામ કરે છે એના દેશી બીજનું સંવર્ધન કરે છે. ગ્રામ્ય લેવલે એવા ઘણા પોકેટ છે કે જેમાં ગામડાઓ 18મી સદીમાં, સાંભળજો શબ્દ બહુ, 18મી સદીમાં, આપણે અત્યારે 21મી સદીમાં જીવીએ છીએ, પણ એવા ઘણા ખેડૂતો છે કે જેને DAP યુરિયા કે દવાના ખરીદવાના પૈસા નથી, એટલે દેશી ભાષામાં કહુલિયા બીજ વાપરે છે. પણ સાહેબ, એ ગામડાઓનું માનો કે પોકેટ એરિયા દાખલા તરીકે લો, અને મારા વતનનો દાખલો લો, તો વિશ્યાની બાજુમાં પાળિયાદ, નાના પાળિયાદ, ગોરૈયા, ભીમરાદ, સમઢિયા, રાબાનું, જેનો અસલ ભાગર ખડો ઉભી, માત્રા, રેવાણિયા, છાસિયા, ઢીઠુકી, એ ગામડાઓમાં આજે ગ્રામ્ય લેવલે દેશી બીજનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને ફોર યોર ઇન્ફોર્મેશન, એ દેશી બીજ કેવા, બેન હમણાં કીધું એ સ્વાદ ક્યાં ગયો, તો એ સ્વાદ હજી જમીનમાં છે. એનું પ્રમાણ આપું કે માનો કે આણંદપુર ભાગલાનો તમે બાજરો લો, રાજુલાનો તમે બાજરો લો, પણ એ બાજરાનું ઓરિજિન સીડ તમે એ જમીનમાંથી કસ ખેંચીને બહાર આવશે, એટલે એની તાકાત છે, એની સ્વાદ અને સુગંધ છે. હા, આ બાજરો દેખાવે રંગે રૂપે બહુ સારો ન હોય, પણ સ્વાદ અને સુગંધ હોય છે. એટલે એટલે જેને દેશી ભાષામાં કોઈ અત્યારના જમાનામાં જેમ હાઇબ્રિડ બ્યુટી પાર્લર નહીં હોય, પણ આંગો બાંગો ને ત્રાહું દૂધી છે, પણ એ દૂધીનું શાક સ્વાદિષ્ટ હતો. આ આપણું દેશી બીજ છે.
1: એટલે બહુ સાચી વાત કરી આપે મને સર. પરંતુ આ દેશી બિયારણ અને સંકર બિયારણ પાકોના ગુણધર્મ, એટલે એ રીતે કોઈ ફરક ખરો? કારણ કે આપણે એમ ઘણી વખત એમ આશા આશા કહીએ કે એક ઘરે દેશી બાજરો અને રોટલો બનતો હોય તો ચોથા ઘર સુધી ખબર પડે હવે તો બંગલા બની ગયા, બધાની દિવાલો પેક છે, પણ પહેલા તો એ સુગંધ આવતી હતી. એવી રીતે દૂધ પણ દૂધ પીતી વખતે તમે દેશી ગાયનું દૂધ પીતા હો કે ભેંસનું દૂધ પીતા હો, તમને તરત સ્વાદની ખબર પડતી હતી. તો આવો આ જે ફરક છે એના વિશે થોડી વાત કરશો.
0: બાજરાનો રોટલો આપણે બીજા ઘણી બધી વસ્તુઓ છે, ધાન્ય વર્ગ છે, કઠોળ વર્ગ છે, તૈલી વર્ગ છે, બધા શુદ્ધ નીતિને, પણ મને કહે આપણે બાજરાનો ઉલ્લેખ કર્યો. ગામડાઓની અંદર દેશી બાજરો ઘણી વાર તો તમને કહો એમાં કાંટાળો બાજરો આવતો, ભૂકાની અંદર કાંટા નીકળે, અને એનો જે સ્વાદ છે આપણે માનું કે રીંગણા હોય તો રીંગણામાં પણ કાંટા હોય, એના પાછો સફેદ કલર હોય, જાંબલી કલર હોય, આ બધા દેશી બીજ છે. તો તમે જે ઉલ્લેખ કર્યો એ જમીનના પોષક તત્વો, ત્યાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી, દેશી ગળતું છાણિયું ખાતર વાપરી અને એ બાજરાના બીજને અંદર નાખે અને 60-65 દિવસે બાજરો જમીનની તાકાત સાથે જમીનના પોષક તત્વો ખેંચીને બાજરાનો ડુંગુ થાય, માટે બાજરાની અંદર જે કણસ ઉભે છે અને કણસલાના ઢૂંઢો મારી અને બીજ બહાર કાઢો, અને બીજને બહાર કાઢીને ઘંટલીના બે પડ વચ્ચે દળો, દેશી માટીને બનાવી મોટી તાવડી હોય અને એમાં ઓગમણ કરીને લાકડા ઓરતા ઓરતા તાવડીમાં એ રોટલો ગુસ્સે થાય, તો તમારી જે ભાષા છે એ ચોથા ઘરે સુગંધ આવે. અત્યારે તો માફ કરજો બહેનો, બાજરાનો રોટલો બનાવે પણ ગેસ ઉપર રોટલો બનાવે પણ એના નાક 1.5 ફૂટ હોય ત્યાં પણ એની સુગંધ આવતી નથી. તો આ દેશી બીજની તાકાત છે. બેન હમણાં બહુ સરસ મને વાત કરી હતી કૃષ્ણ કમોદ ચોખાની. સાહેબ, કૃષ્ણ કમોદ, કૃષ્ણનું નામ જે સાથે છે, કૃષ્ણ કેટલા હજારો વર્ષના આપણા દેવાધિદેવ છે, શિવજી છે, ગણેશ ભગવાન છે, ભગવાનની હારમાં કૃષ્ણ કમોદ, કમોદ એટલે ચોખા, કૃષ્ણ આગળ લાગ્યું, એ હજારો વર્ષ જૂની જાત છે. સાહેબ, એ કૃષ્ણ કમોદ નું ઉપરનું પડ તૂટે અને એનાથી

પછી ખાંડી ને બહાર કાઢવું તો કદાચ એનો ટુકડો થઈ જાય, પણ એને દેશી ગામડાઓમાં સિસ્ટમ હતી કે એને પાણી છટકરી છટકરી ને એને એક એક મુઠ્ઠી નાખતા જાય અને પાણી છાંટતા જાય. તમે કેટલી મહેનત કરી છે બહેનોએ, અને એમાંથી પ્રાણીઓ કે આખો દાણો કાઢે અને એ એ તમે ભાત બનાવો સાહેબ, એની એરોમાં સાહેબે જેમ કીધું એ પણ એના ચોથા ઘર છે. આવા જૂના આપણે ઘણા બધા ઘઉં, મને ગમે કાળમુઠા ઘઉં, તમે ભલિયા લ્યો, છાસિયા લ્યો, તમે ભલિયા ઘઉં એટલે શું તમે માનો છો? વિસ્તાર ભલિયા ટેક, ભલિયા ટેકમાં 12 મહિનામાં ચોમાસામાં વરસાદ પડે, ચોમાસાના વરસાદને અંતે ચોમાસાનું પાણી જે તે સ્થિતિમાં લાંબો સમય સુધી ભરાય રહે. એ જયારે સિઝન પૂરી થાય ચોમાસાની, એટલે શિયાળાની સિઝન શરૂ થાય, એટલે પાણી થોડું સુકાય અને એ સુકાય ત્યારબાદ એમાં ભાલિયા ઘઉં નાખવામાં આવે બિયારણ. એ ભાલિયા ઘઉંની વિશેષતા એ છે કે શિયાળાની અંદર એ જમીનમાં જે ભેજ હોય એ ભેજને ચૂસી અને ઘઉં ઉત્પન્ન થાય અને મોટો દાણો થાય. સાહેબ એનું ચૂરમું લો, એની તમે લાપસી લો, મઢમજા પાણી આવે, ભાખરી બનાવો, તો એ ભાલિયા ઘઉં છે. એમ કાળમુખા ઘઉં. અત્યારે મારે પ્રાકૃતિક ખેતીમાં એક મારે ખાસ આપણે ઉલ્લેખ કરવો છે કે જેનું નામ છે સોના મોતી. સોના જેવો કલર અને મોતીના દાણા. હવે એ ઘઉંની વેરાયટી આજની નથી, 4000 વજન દઈને બોલું છું, 4500 વર્ષ જૂનું બિયારણ છે. મોહનજો દરોની સંસ્કૃતિ વખતે આ બિયારણ વાવવામાં આવતું. કાળક્રમે એ દેશી બિયારણો આપણા લુપ્ત થઈ ગયા. આજની તારીખમાં મારો એક નાનકડો પ્રયત્ન છે, આવડા રામ ભગવાન સેતુ બાંધતા હતા અને ખિસકુલી નાનકડું પણ ઉપાડીને જતું હતું અને ત્યાં મુક્ત, એનો મારો એક નાનકડો પ્રયત્ન છે કે સોના મોતી ઘઉંને જાળવવા. તો અત્યારે ગયા વર્ષે મેં છેલ્લા 5-1 વર્ષથી હું સોના મોતી ઉત્પાદન ઓછું છે, પણ ભગવાને એવી વિશેષતા કરેલી કે એ પાક વાવ એટલે 145 દિવસે પાકે, લોંગ ડ્યુરેશન કહું. અત્યારે કોઈ પણ ઘઉં વાવો તો એને 7 પાણી જોઈએ, શિયાળાથી માંડીને રાઈટ વિંગ સ્ટેજ સુધીમાં. આ ઘઉં 145 દિવસે પાકે અને તબક્કા વાઇઝ પાકે, એટલે આમાં દૂધિયો દાણો દે, ફૂટ દે, સીડ જર્મિનેશન થાય, એમાં અવસ્થા આ રીતની હોય છે. એ મુજબ પાણી દેવાનું. માત્ર વીઘે 19 મણનો ઉતારો આવે પણ તમે એ ઘઉં ખાવ એટલે રૂમાલી રોટી જેવો સ્વાદ આવે. આખા વિશ્વમાં હું ભજન લઈને કહું છું, આખા વિશ્વમાં કોઈ પણ એવી ઘઉંની જાત નથી કે જેમાં ફોલિક એસિડ હોય. આ ઘઉંની એક જ એવી જાત છે એમાં 3249 કાઉન્ટ ના ફોલિક એસિડ છે. ફોલિક એસિડ એક જ એવું છે કે જે બહેનોને જેની થોડી તકલીફ હોય ગાયને, તો એ ફોલિક એસિડ માટે બહુ સારા ઘઉં છે. બીજું, અત્યારે સમય સંજોગો પ્રમાણે ખોરાકો થતા આપણને કેન્સર, બીપી, ડાયાબિટીસ, હાર્ટ એટેક એવા બધા રોગો થાય, તો હું એમ નથી કેતો કે આ ડાયાબિટીસ ના માટે ઉપયોગી ઘઉં છે, પણ એમાં મિનિમમ ગ્લુટેન છે, એટલે એ જેને ઘઉં નથી ખાતો ડાયાબિટીસ ના દર, એ આ ઘઉં નો ઉપયોગ કરી શકે. તો તમે વિચાર કરો, આપણી સંસ્કૃતિ જે શબ્દ હવે તમે બોલ્યા, આપણી સંસ્કૃતિ એવી કે આવા જૂના બિયારણો એ આપણો ખોરાક હતો ને એ આપણું ઔષધ હતું, અને એને કારણે આપણા બાપ દાદાઓ આપણા વડવાઓ 100-100 વર્ષ સુધી જીવતા અને તંદુરસ્ત જીવતા. અત્યારે બહુ ટૂંકા ગાળામાં ખૂબ થઈ છે, ફાઈનાન્શિયલી સાઉન્ડ થયા છે, પણ આપણો જે મૂળ ખોરાક છે એ બહુ જ ખરાબ કન્ડિશનમાં. અત્યારે ભારતમાં મારે ઉલ્લેખ કરવો પડે કે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબ, એમના ખૂબ સારા પ્રયત્નોથી પ્રાકૃતિક કૃષિ વિશે ખૂબ પ્રયા થાય છે. એટલે એમ કહે છે કે ભાઈ આ તમે ખેડૂતો પાછા વળો, સમય સંજોગો પ્રમાણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. અને ગુજરાતનું તો એવું ભાગ્ય છે કે આપણા ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રત સાહેબ એ પોતે આમાં ખૂબ સારો રસ રહેલો છે. સાથોસાથ ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના કૃષિ મંત્રી હોય કે ગુજરાત પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના માનો કે પ્રમુખ હેતેન્દ્રભાઈ પટેલ, આ ખૂબ બધા પ્રાકૃતિક ખેતી તરફ વજન આપે છે. એટલા માટે કે આપણી દેશી બીજ અને દેશી ગાય આધારિત જો ખેતી છે તો એ ઝેરમુક્ત ખેતી છે. પછી એના નામ ઘણા બધા છે, જેમ ખેતી લો, ઓર્ગેનિક ખેતી લો, પ્રાકૃતિક ખેતી લો, સુભાષ માલેકર ખેતી.

0: મનસુખ ભાઈ શિવાગર કે મૂળ એક જ છે કે ઝેર મુક્ત ખેતી અને દેશી ગાય અને દેશી બીજ. તો આપ બંને માનો ભાઈ ખૂબ સરસ વિષય સિલેક્ટ કરો છો બાયોડાયવર્સિટીનો અને દેશી બીજ માટે આપ ખૂબ સારું કામ કરવાનું મને.
1: તો પછી મંદિર સાહેબ, આપણે જેમ ચોખાની વાત કરી, ભાલિયા ઘઉંની વાત કરી, આપણે એવી રીતે જ કઠોળમાં દેશી ચણા છે, દેશી મગ છે, દેશી વાલ છે. એટલે મેં તો એવું સાંભળ્યું કે દેશી વાલ અમે લોકો બનાવતા હતા ને, તો કે નાના નાના વાલ હોય ને દેશી, એ થોડાક આમ તરછા કરછા લાગે અને પહેલા એકદમ મીઠા લાગે, કાજુ વાલ કહીએ છીએ. તો આ બધામાં શું ફેરફાર હોય છે? એટલે કલર ચણાવતા હોય છે, ઘણી વખત આપણે મગ પલાવીને તેમ લાગે કે આમાં લીલો લીલો કલર નીકળ્યો છે. તો આ કેવી રીતની ઉત્પાદકતા હોય છે?
0: રાજા મેડમ, આપણે જે વાત કરી ને એમાં ઘણા બધું સબ્જેક્ટ સાથે આવ્યા, પણ હું આમ વિભાજન પાડી દઉં. માનો કે કઠોળ વર્ગ માનો, તમે માત્ર દેશી ચણા, દેશી ચણા છે ને એ દેખાવ બહુ મોટો દાણો ના હોય, એ દાણો ના ઝીણો દાણો હોય. બીજું આપણે છે ને, નાના બાળકો ગીત ગાતા હતા કે હું તો નાનો ચીણો, હે નાનો ચીણો. અને એ ચણાનો આકારનો પોતપુષ ભગવાને એવી કુદરતી વ્યવસ્થા કરી છે, એ બીજી જયારે બેસે ને ત્યારે તમને કઈ હોય નહીં, પણ એમાં નીકળે ત્યારે અંદર ચીણું ઉપર એનું આવરણ એને કપડા પહેરાવી ને મોકલે ભગવાન, બરાબર. અને પાછું એ ચણાને ભગવાન એક ચણાને એની માથે કપડું પહેરાવે, બીજો ચણો તો એની માથે કપડું પહેરાવે. તમે વિચાર કરો પછી ભગવાનની કૃપા કેવી કે એ દેશી ચણો જેમ મોટો તેમ કપડું મોટું છે. સાહેબ, આ દેશી આપણા બિયારણોની તાકાત છે. હવે દેશી બિયારણોમાં તમે મને કહું, ભલે ઘણી વાત કરી, તો દેશી ચીણા છે એને ઓછામાં ઓછું પાણી જોઈ, એક કે બે પાણી હોય તો ચીણો હારો થતો. ચણાના પ્રકારમાં ઝીણો દાણો હોય, ભાલિયાનો દાણો, ભાલિયા ચીણા આવે ઝીણા, એ પણ સ્વાદિષ્ટ હોય. પછી પીળો ચણો આવે, પીળો ઝીણો, એમ મઠરી ચણો કે એ પણ એટલો સ્વાદિષ્ટ. પણ આ બધા ઓરિજિન આપણા દેશી બીજ છે, હાઇબ્રિડ બીજ નથી. આપણે

આ માટે પહેલા કીધું પ્રકૃતિ છે ને એ જે સર્જન કરે છે ને એ બ્યુટી પાર્લર નથી પણ એ સ્વાદ અને સુગંધ ની દુનિયા છે એટલે દેશી ચણા ની હવે મધુ ની વાત કરી તો હું તમને મારે તો અત્યારે મારો નમૂનો નથી પણ હું કહી દઉં મારે આગળ પીળા મગ છે મારી આગળ કાળા મગ છે મારી આગળ લીલા મગ છે તો તમને એમ થાય આ બધું કેમ હવે પીળા મગ એટલે રિયલ માં પીળા મગ એનો કલર થી માંડીને બધો સ્વાદ માં ભગવાને અતિ બેસ્ટ પણ એ મગ છે એ માત્ર પથરાવાળા જમીનમાં થાય બીજું ખાસ વાળી જમીનમાં થાય મને કહ્યું એ સિંહલી મારું ગાંધીનગર તો ત્યાં એ મગ નહીં થાય ત્યાં લીલો મગ થશે તો ટોપો

જામનગર એ બાજુ કાળા મગ થાય. હવે એમને બેને અમે જે કલર ની વાત કરી તો કાળા મગ ની કુદરતી એ મગ તમે પલાળો એટલે એમાં કાળો રંગ બહાર નીકળે. હા, તમને નમૂનો મારી આગળ ઘણા બધા છે. તો આ મગ ની વેરાયટી છે. બીજું આ દેશી બીજ છે, એ દેશી બીજ છે એની ભરવાને જયારે જમીનને રોપ્યું ત્યારથી એની ફળી એની શિંગ થઈ ત્યાં સુધીની દેશી સિસ્ટમ થઈ એટલે ભગવાને આપેલું બીજ છે. એમાં કોઈ ડીએપી યુરિયા કે દવા છાંટવાની આવતી, અને જો તમે છાંટો તો પીળો મગ નહીં થાય, કાળો મગ નહીં થાય. આ કુદરતી છે પાછું. એટલે આ બધું જ ભગવાને ખૂબ સારી રીતે ગોઠવ્યું છે. બીજું, આ તમામ પ્રકારના મગ માનો કે આપણે હિસાબ ગણીએ, મેં તમને કીધું કે ખોરાક ઔષધ છે. ગામડાઓની અંદર કોઈ માંદું પડે તો ભાઈ એને તાકાત આપી છે તો એને મગનું પાણી દો, બરાબર છે? મગના પાણીથી શરૂઆત કરે, હળવે હળવે ખોરાક વધતો જાય, કાંઈ વાંધો આવે નહીં. પણ કાળા મગ અને પીળા મગ એની ન્યુટ્રિટિવ વેલ્યુ લીલા મગ કરતા પણ સારી છે. બીજું એક તમને ખાસ ઉલ્લેખ કરી દઉં, કોઈ પણ મગ હોય, કાળો હોય, પીળો હોય કે લીલો હોય, જો તમારે એની સાઈઝ મોટી છે, સાંભળજો વજન દૈનિક, એની સાઈઝ મોટી છે અને આકાર એક સરખો છે તો તમારે સમજવું કે એ હાઈબ્રિડ

0: બિયારણ છે,
1: આ
0: દેશી બિયારણ. દેશી બિયારણ નાનું હોય, અનિર્ણ હોય અને એનો સ્વાદ અનેરો હોય. એટલે આ ભગવાને બધું જ, જેમ આપણે વારંવાર ઉલ્લેખ કર્યો, બાયોડાયવર્સિટીમાં વનસ્પતિ પણ આપણને, તમે મેંગ્રોવ ચેરના જંગલોની વાત કરી, તમે મને મને તો આનંદ થયો, ખેરે ઊંટની દરિયામાં હાલે ને રણમાં હાલે, માન્યતા મળી ભારત સરકારની. તો આ આપણી સંસ્કૃતિ છે, આ આપણી જૈવ વિવિધતા છે, આ આપણી બાયોડાયવર્સિટી. હવે તમે મોડના ચણાની વાત કરી, એક શબ્દ તમે વાલનો પણ વાપર્યો, તો વાલમાં ઝીણા વાલ, મધ્યમ વાલ, મોટા વાલ અને રંગોની વાલ. રંગોની વાલનો દાણો મોટો હોય, એને તમે શાક બનાવો ને એને પોપટી નીકળે. પણ ફોર યોર ઇન્ફોર્મેશન, જેમ દાણો કોઈ પણ પાકનો ઝીણો, એમ સ્વાદ અનેરો. એટલે એટલે તમારે દેશી બીજમાં નાના વાલ હોય, નાના વાલ તમને દેખાવે ભલે નાના લાગતા હોય, પણ એને તમે ગરમ પાણી અથવા મીઠાના પાણીમાં રાત્રે પીવાઓ અને બીજા દિવસે એની દાળ કે તમારે જે શાકમાં નાખવાનું હોય એનો સ્વાદ અનેરો હોય. અત્યારે પ્રાકૃતિક ખેતીમાં દેશી બીજ અને જેમ આપણે ગવર્નર સાહેબ કહે છે, કોઈ પણ બીજને એમને એમ નહીં વાવવાનું. આપણે જેમ આપણા યજ્ઞોપવિત ભગવાને આપણને હિન્દુ સમાજની અંદર 16 સંસ્કાર આપ્યા છે, એનો બીજના સંસ્કાર આપવાના, બીજના સંસ્કાર આપવાના, બીજા અમૃત, બીજના અમૃત આપવાના. બીજને કઈ અમૃત દેવાય નહીં, પણ ગાયનું ગોબર, ગૌમૂત્ર અને થોડુંક ચૂનો લઈ આગલે દિવસે જે બી વાવેતર કરવાના, આગલે દિવસે બીજને સંસ્કાર આપીને મૂકી દેવાના. ભેજ થોડો પકડાય એટલે ઉગે પણ ઝડપથી, બીજું ઉપર કોટિંગ એટલે કોઈ પણ પ્રકારની ફંગલ ઇન્ફેક્શન ન લાગે, જમીનમાં દાણો જાય એટલે નવ ચેતના સાથે તમામ એમાંથી દાંડી નીકળે, એટલે બીજ સંસ્કાર. બીજું પાયાના ખાતરમાં ડાય એમોનિયમ ફોસ્ફેટ સાહેબ ઝેર આપીએ છીએ, DAP, એને બદલે દેશી ઘન જીવામૃત. નામ જો ઘન, કઠણ, જીવ અને અમૃત, ક્યાંય ઝેર નથી લખ્યું. પહેલાના બીજનું અમૃત, બીજા અમૃત, તો એ ઘન જીવામૃત છે. એમાં ગાયનો ગોબરનો ભાગ વધારે છે, ગૌમૂત્ર ઓછું છે અને એને સુકવી અને એની અંદર ખાડા કરીને એની અંદર જીવામૃત નાખવા. એટલે પાયાના ખાતરમાં DAP ને બદલે ઘન જીવામૃત નાખવાનું. ત્યાર પછી ત્રીજી પદ્ધતિ જીવામૃત. તમે માનો કે કોઈ પણ વાવેતર કરો તો પેલા પાયાના ચાસમાં DAP નાખતા, એના બદલે ઘન જીવામૃત નાખવાનું, બીજને સંસ્કાર નાખીને બીજ વાવી દીધા. ત્યાર પછી વરસાદ મળે, નવ પલ્લી થઈને છોડ બહાર નીકળે, એટલે એમના જીવામૃત, જીવ અમૃત. એમાં ગાયનો ગૌમૂત્ર, થોડું ગોબર, ચણાનો લોટ, દેશી ગોળ અને માટી. તમે વિચારો આટલી બધી વસ્તુ નાખવાની શું? તમારી અગર બધી જ વસ્તુ રસોડામાં પડી છે, પણ રસોઈ ન હોય તો રસો બની શકે નહીં. એમ જમીનમાં સૂક્ષ્મ તત્વો ઘણા છે, પણ એને એક્ટિવેટ કરવા માટે તમારે જીવામૃતની જરૂર પડે, અને જીવામૃતથી જમીનના સૂક્ષ્મ તત્વો એક્ટિવ થશે, સૂક્ષ્મ જીવાણુ એક્ટિવ થશે, એટલે તમારો છોડ તંદુરસ્ત થશે, એટલે એને પૂરતો ખોરાક. હવે જો તમે ગોળનો ઉલ્લેખ કર્યો તો સુક્રોઝ મળ્યો, ચણાનો લોટ, કોઈ પણ કઠોળનો લોટ કરો તો પ્રોટીન મળ્યું. તો તમે વિચારો, ગાયનું ગોબર અને ગૌમૂત્ર તમારી જાણ માટે, દેશી ગાયમાં 1 કિલોગ્રામના 1000 ગ્રામ છે, તો 1 ગ્રામમાં 300 થી 350 કરોડ જીવાણુ છે. 1 ગ્રામમાં આપણને આ વજન બને, એટલા માટે બોલું છું કે આપણે માનો કે માનવ છે, આપણે માનવ ગણીએ તો આપણો અંશ શું હતો પહેલા માના ગર્ભમાં? કઈ નહીં. અને છતાં આજે હારા છપટ નું માણસ ઉભો છે. એમ કોઈ પણ મલ્ટીપ્લિકેશન થાય એ જીવામૃતમાં, 1 ગ્રામમાં 350 કરોડ જીવાણુ એને જીવામૃત બનાવે, દર 20 મિનિટે ડુપ્લિકેટ ડબલ થાય. અને વિચાર કરો, 72 કલાક સુધી રાખો ને, એ પછી તમે જમીનમાં આપો તો જમીનમાં કેટલા અળસિયા, કેટલા સૂક્ષ્મ જીવાણુ, કેટલા, અને એ જમીનની તાકાત કેટલી થાય. મારે કરવા સાથે કહું છું, આખા ગુજરાતનો જમીનનો જે ફળદ્રુપ પાક છે એ 0.2 થી 0.5 છે. ગવર્નર સાહેબ કાયમ છે, કાયમ ગવર્નર સાહેબ કે છે. પણ તમારી જાણ માટે કે જો તમે આ બધી જ જેમ પગથિયા છે, બીજામૃત, ઘન જીવામૃત, જીવામૃત, પછી એક કરતા વધુ પાક એટલે મિશ્ર પાક, આચ્છાદન એટલે વાછાડ, અને વાપસા કંડિશન, ભેજ પાણી નથી જોતું, એને ફળદ્રુપ જોતું, ભેજ છે. જો આ સિસ્ટમ કરો તો તમારી જમીનનો ફળદ્રુપતા વધે, સિંહની મારી જે જમીન છે એનો આજનો પ્રતિકાર ઓર્ગેનિક કાર્બન આખા ગુજરાતનો 0.2 થી 0.5 છે, તો મારી જાણ માટે કહું 2.5 ઓર્ગેનિક કાર્બન છે. એ માત્ર ને માત્ર ગૌ માતાની કૃપા અને દેશી બીજનું કારણ છે. એટલે મારી તમામ લોકોને વિનંતી છે કે બાયોડાયવર્સિટીની આપણે વાત કરીએ છીએ, પણ અમલમાં જો કરવું છે તો સેમ સાહેબે કીધું, આપણે કહ્યું એમ, આપણી જૂની સંસ્કૃતિને પકડી રાખવી પડશે.
2: ખરેખર ખૂબ સરસ ચર્ચા રહી. હજી તો મેં આજના કાર્યક્રમમાં અનાજ અને કઠોળની જ વાત કરી છે, બાબાપુરી બાજરીની વાત કરી છે. શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં અત્યારે આપણી રજા લઈએ છીએ અને ફરી મળીશું સાહેબ સાથે બીજા પ્રોગ્રામમાં. ત્યાં સુધી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, ધન્યવાદ.
0: ખૂબ ધન્યવાદ આપ સર્વેનો.
3: ખૂબ આભાર સાહેબ, નમસ્કાર.
2: કેવું સરસ કહેવાય નહીં, ઘઉંમાંથી ગ્લુટેનના બદલે ફોલિક એસિડ મળે અને ચોખામાંથી લોહ તત્વ મળે.
3: બિલકુલ મિત્રો, આવી તો ઘણી અજાયબ માહિતી શ્રી નરેન્દ્રભાઈ પાસેથી મેળવવાની હજી બાકી છે, પણ તે હવે આવતા રવિવારે સાંભળીશું.
2: ત્યાં સુધી તમારે ત્યાં આવું કોઈ સ્વદેશી બિયારણ, વૃક્ષ કે વનસ્પતિ હોય તો અમને ચોક્કસ જણાવજો, અમે તે બીજા બધાને જણાવીશું.
3: સાવ સાચી વાત. એ માટે ફોન નંબર તો જાણો છો,
2: 94-276-96. અને પત્ર લખવાનું સરનામું પણ યાદ જ છે,
3: જૈવિક વિવિધતાનું જતન,
2: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
3: અરણ્ય ભવન,
2: લિવિંગ,
3: 5મો માળ,
2: સેક્ટર 10, ગાંધીનગર.
3: તો અત્યારે લઈએ રજા અને

લક્ષ્મી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા આજે દેશભરની સાથે રાજ્યમાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્તો વચ્ચે યોજાઈ. ગ્રાહક બાબતોના વિભાગે સરકારી માન્ય ટેસ્ટ સેન્ટર્સનો માપ વધાર્યો. સીએનજી, એનજી અને હાઇડ્રોજન ડિસ્પેન્સરની ચકાસણી સક્ષમ કરવામાં આવી. રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારો નિમાયા. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાવબેન રાઘવની નિમણૂક કરવામાં આવી. ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ જાડેજાની. કચ્છ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પદે હરીશ ભંડેરીની નિમણૂક કરવામાં આવી. ગાંધીધામ મહાનગરપાલિકાની સિટી ઇજનેરના ચાર્જ અંજારના ઇજનેર પાસેથી લઈને બચાવના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને સોંપવામાં આવ્યો. દીનદયાળ પોર્ટ ખાતે જર્મન પ્રતિનિધિ મંડળે પોર્ટની મુલાકાત લીધી. જર્મન એન્જિનિયરિંગની ટેકનોલોજીને દીનદયાળ પોર્ટમાં કઈ રીતે લાગુ કરી શકાય તે અંગેની શક્યતા ચકાસવામાં આવી. રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. યુએઈની રાજધાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએઈના રાષ્ટ્રપતિને વિશ્વવિખ્યાત કચ્છી યુવાન કલાની ટ્રી ઓફ લાઇફનો માસ્ટરપીસ ભેટ આપ્યો. મોતીબીરાની આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ફ્રી મતદાન સારવાર કેમ્પ યોજાયો, જેમાં 63 લાભાર્થીઓએ લાભ લીધો. જિલ્લાના સરહદી વિસ્તારમાં રહેતા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને કલ્યાણકારી યોજનાનો લાભ સરળતાથી મળે તે માટે આગામી બુધવારે

सीधे अर्जी के अपील करी न्याय मिली सको छो। फोन नंबर 07-9-2-38-5849। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી તો ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર

0: Deixa com tu. Vem na mão, chama o saco. Mas se bateres, aqui é um chasso meu.
1: હવે સાંભળીએ ચંદ્રકાંત શેઠની રચના સ્વર છે નિલ્સન ક્રિશ્ચનનો.

0: તરીકે આ સાથે જ ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વાળી 3 કાંડા પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: ફરન્ટ ટ્રીક ઓન ધ હિલ ક્રશ
2: દાદા જોવો લિંક પર ક્લિક નહીં કરો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શિક્ષણને પ્રાથમિકતા આપતો સમાજ હંમેશા આગળ વધે છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ગાંધીનગરમાં રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદઘાટન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અનેક જિલ્લામાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂરજોશમાં. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ. અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં જમનાના વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ ભવનમાં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા અને એઆઈ લેબની પણ સુવિધા છે. જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી તે હંમેશા આગળ વધશે તેમ જણાવી તેમણે ઇંધણ બચત અંગે પણ અનુરોધ કર્યો.
1: શિક્ષણ

0: Ucraina
1: amici. Bisogna che il mio primo secondo grado, ma la blocca mentre Hassan Ripper o passi tre ata. Ma che la tribù non avrebbe detto che non avrebbe visto il suo di a te avvenuto a bandiera parte e spesso per non sapere che è ti. Che il mio mentre il dottor non secondo grado parte e mi sa di giugnata. Ma che la tribù di una vita vengono di una gente per il mio mattino, forse salamato, ogni cuore, ogni pariale mio, ogni cuore di te, però non sto mai in esattino poi molto come sapere, cioè. मुख्यमंत्री ने वंदे भारत एक्सप्रेस में स्वच्छता आधुनिक सुविधाओं और मुसाफरों की सेवाओं की प्रशंसा करते हुए कहा कि भारतीय रेलवे देश में झड़पी सलामत और विश्व कक्षा में मुसाफरी अनुभव प्रदान करने सतत कार्यरत है। केंद्रीय युवा बाबतों और रमतगमत मंत्री डॉ. मनसुख मांडविया आज गांधीनगर में संकलित रमतगमत माड़खकीय सुविधाओं का उद्घाटन कर आ सुविधाओं में पैरा खिलाड़ियों छात्रालय केन्द्रीय भोजनालय बहुहेतुक तालीम हॉल અને ધ્યાન ઉદ્યાનનો સમાવેશ થાય છે. ભારતીય રમતગમત સત્તામંડળના નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી માંડવિયાએ જણાવ્યું કે તાજેતરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું વિક્રમજનક પ્રદર્શન એ કોઈ આકસ્મિક સિદ્ધિ નથી, પરંતુ તે ખેલાડીઓમાં સતત રોકાણ, વૈજ્ઞાનિક તાલીમ, આધુનિક માળખું અને ભારત વૈશ્વિક રમતગમતની મહાસત્તા બની શકે તેવા દ્રઢ વિશ્વાસનું પરિણામ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના ઉમેદવારોની વરણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાની 10 તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા. વાવચરા જિલ્લાના 8 તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા. વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે હેતલ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે શૈલેષ પટેલનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. તેમની સત્તાવાર વરણી આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં થશે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દ્વારકાદાસ ડુંગરિયા અને ઉપપ્રમુખ તરીકે સરદારામ બાંગડિયાની વરણી કરવામાં આવી હતી. તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. પ્રમુખ તરીકે ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે અશોક ગામિતે ઉમેદવારી કરી છે. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે પકડેલો આ આરોપી છેલ્લા 2 વર્ષથી રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાયી થયો હતો. આ અંગે વધુ માહિતી આપતા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આરોપીએ અમદાવાદથી દુબઈ જઈ 10-15 કરોડ રૂપિયાની લેવેચ કરી હતી. તેની સામે 42 લાખ રૂપિયાની ગેરકાયદેસર ફંડિંગની વિગતો પણ બહાર આવી છે.
2: આ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી ઝૈદ સિદ્દી ના આશરે 10 લાખ રૂપિયા જે ડર્ટી ક્રિપ્ટોના હતા એને 8% કમિશન લઈ કેશમાં કન્વર્ટ કરી અને ઝૈદ સિદ્દીને એને આપેલું હોવાનું ખુલ્યું. ક્રિપ્ટો વોલેટનું એનાલિસિસ જયારે કરવામાં આવ્યું ત્યારે ધ્યાન પર આવ્યું કે જે NBCTF ઇઝરાયલ દ્વારા જે માર્ક કરેલા ક્લસ્ટરમાંથી જે પૈસા આવતા હતા ઝૈદ સિદ્દીને એ જ વોલેટમાંથી ગુલામ અલીના પિતાના નામના વોલેટમાં પણ એ સમયે 43 લાખ રૂપિયા જેવી મોટી રકમ આવેલી અને આ રકમ એને કેશમાં કન્વર્ટ કરી P2P ના માધ્યમથી આગળ આરોપીઓ સુધી મોટું કમિશન થઈને પહોંચાડેલું હતું.
1: સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ત્યારે આ વર્ષે રાજ્યના સાહિત્યકાર રતિલાલ બોઈસાગરને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જેને કોઈ ન જાણતું હોય તેઓની પ્રતિભાને પણ ઓળખીને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે.
3: પહેલે કી બાત કા તો મુજે કોઈ ખ્યાલ નહીં હૈ કૈસે દિયા જાતા થા કૈસે હોતા થા લેકિન અબ જો કુછ સાલોં સે જો દિયા જા રહા હૈ વો મેં દેખ રહા હું કે અનજાન લોગો કો ભી જો અપને ક્ષેત્ર મેં લોગ જાનતે હૈ લેકિન ઓર કોઈ નહીં જાનતે લેકિન ઉનકો ઢૂંઢ કર ભી પદ્મ એવોર્ડ દિયા જાતા હૈ.
1: કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં રાષ્ટ્રમંડળ રમતોના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે નાયબ મુખ્યમંત્રી હર સંઘવી અને અભિનેતા આયુષ્માન ખુરાનાની હાજરીમાં રાષ્ટ્રમંડળ રમતોના પ્રદર્શનનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું.
4: યાદ હતો 2006 માં મેં અપની પહેલી કાઉન્ટ

0: कितने एक्साइटेड थे और 2023 में वापस 5 मिलियन झंडे आ रहे हैं। तो आई थिंक लोगों में यहाँ पे काफी उत्साह है, काफी ऊर्जा है और आई थिंक यही ऊर्जा जो है भारत को आगे जाके बियॉन्ड 2030 में भी मेडल्स लाने और देश का नाम रोशन करने की प्रेरणा देगी।
1: आगामी 7 दिवस दरमियान राज्यना मोटा भागना विस्तारों में महत्तम तापमान 40 डिग्री सेल्सियस से वधु रहेवानी आगाही छे। हवामान विभाग की आगाही मुजब राज्य में आगामी दिवसों में वरसाद की शक्यता नहीवत छे, साथ ही तापमान में पण खास फेरफार थवानी शक्यता न होवानो हवामान विभाग ना वैज्ञानिक प्रदीप शर्माए जणाव्यु।
2: मैक्सिम टेम्परेचर की बात करें तो पिछले 24 घंटे में कच्छ में और नॉर्थ गुजरात में अपने क्षेत्र पहली बार है हमारा थोड़ा सा विशेषकर मोरा क्षेत्र और जिससे की अपर मॉर्मल चल रहे हैं अभी कच्छ में और नॉर्थ गुजरात में और साउथ गुजरात में और जो है अपना थोड़ा उसमें मॉर्मल से अपर मॉर्मल चल रहे हैं। तो वर्तमान में भी क्योंकि वेस्टर्न एरिया से है तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है।
1: ગોધરામાં બી ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત મેન સ્ટેટ ફૂટબોલ લીગનું સફળતાપૂર્વક સમાપન થયું। આ સ્પર્ધામાં કેન્દ્ર શાસિત પ્રદેશના વિવિધ પ્રદેશોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ રમતગમત, શિસ્ત, ટીમવર્ક અને સ્પર્ધાત્મક પ્રદર્શન દર્શાવ્યું હતું। આ રાજ્ય સ્તરની સ્પર્ધા 13 મે ના રોજ શરૂ થઈ હતી, જેની ફાઇનલ મેચ આજે રમાઈ હતી। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શિક્ષણની પ્રાથમિકતા આપતો સમાજ હંમેશા આગળ વધે છે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગાંધીનગરમાં રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદઘાટન કર્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અનેક જિલ્લામાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂરજોશમાં। 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
3: અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ, બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન, વેઇટરે નાખ્યું સ્પિન 4000 નું આવ્યું બિલ, રોહન નું ધરક્યું જોરથી દિલ, વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ, રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ બની ગઈ કુલ, તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ, ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ, ભારત કરે છે ડિજિટલ ચૂકવણી,
4: દરેક લેવડ દેવડ હવે છે સહેલી।
3: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે। જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ 0 થઈ રહ્યા છે। ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે। તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી। 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે। PM સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર.gov.in પર।
5: વાહુ જનમી જી, આ ઘરના થોડા નિયમો છે, જેમ કે અહીંયા કેશ ની પરંપરા નથી,
6: તો
5: લેવડ દેવડ એ અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ,
6: તો
5: જેમ કે UPI થી।
6: અચ્છા,
5: અને હા સાંભળ, હજુ એક નિયમ છે।
6: કયો નિયમ મમ્મી જી?
5: તારું મોઢું જોઈને લાગુ પણ UPI થી જ મળશે,
6: તમે પણ ને મમ્મી જી।
3: ભારત કરે છે ડિજિટલ ચૂકવણી,
4: દરેક લેવડ દેવડ હવે છે સહેલી।
7: શ્રોતા મિત્રો, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે, થોડી જ વારમાં આપ સાંભળશો કાર્યક્રમ ગામનો ચોરો।

થાય અને જીવતાના પીડા અનુભવ ખાટા મીઠા પણ થાય. ઘણા વચનો રાત્રે એમ કઈ બાપા બેઠા ને તો કે સમય કાંઠે બેઠા છે અને આખી જિંદગી એને કઈ કર્યું ન હોય એમ નમ ગુમરા દીધા હોય. એટલે આપણે સાહિત્યમાં પણ હાસ્યમાં ટકોરો કરી છે, હાસ્યમાં જ્ઞાન આપ્યું છે.

0: કહેતી ધ્રુજી છે વાણી, પ્રભુ તને પૂછી છે પ્રાણ. અને જે માણસ જન્મી અને 25 વર્ષ નો થાય ને એટલે કૃષ્ણ નો જન્મ થાય, તારે બરાબર 50 વર્ષ ના થાય એટલે કૃષ્ણ 25 વર્ષ ની થાય. આ બરોબર ખાટલો પડ્યો હોય, નાડું તૂટતી હોય તે કૃષ્ણ નો ભર જોવાની આવે. અને ગરે સીડો હોય હરી, હવે મારી દોરી ખેંચી લે. કેટલી ખેંચી ને ફિંદલા ફિંદલા પીડા છે, ખેંચી ખેંચી ને થાકી ગયો છે. પછી ઘર ને જઈને એટલું કીધું, તમે કકરા ઠોકામ કરો, ઘરમાં ઘરો માનવ હોય તો આવી શિખામણ દઈએ. દીકરાની હોવું છે, દીકરીઓને ભૂલાવી એવી આવ્યું છે, જરી ખાવાનું મોડું થાય કામકાજ માં તો તમે એમ કે મને હરપ કરાવો. તો હિન્દુ પરખી જાણો તું બધાય ને સડાવીશો હિન્દુ તને બધું નડશે કઈ દોહી નિહા કાને કે અરે મારે આનો આદમી બધું ડોહી રણારી હું પણ મારો આનો બધાય ને તૂટલા ભાગ્યા ભગવાન મારો તૂટલો કે દી ભાગ્યા અરે એને કેવું જીવતર ઝેર કર્યું છે કલ્પના કરો છે કે નાનપણથી તું કઈ કરી લેજે, ગઢપણમાં પછી કોઈ કઈ ન થાય. આપણે ખોટી વ્યાખ્યા જો ગઢપણમાં ગોવિંદ ના ગુણ ગાવું, અત્યારે હું ગાઈ એમ. અને ગઢપણમાં તું ગોવિંદ ના ગુણ ક્યાંથી ગાય? છોકરાને તારા મારા કાયદા હોય, ખાવાના વાળા કાયદા હોય, ખાવાને ભાગ પડ્યા હોય. તમે નહીં માનો, ત્રણ ઋતુ માટે કે ચાર ચાર મહિને દીકરાને ભાત પાડેલા, ભાત પાડેલા દાખલા છે. દીકરા બાપ ને ભાત પાડે, બોલો. સૌથી મોટો એમ કે આખો વરો મારા ઘરનો પાયો, ચાર મહિને હસવી દઉં. ઈથી જીણકો કે તો ચાર મહિના હું હસવી દઈશ. ઈથી જીણકો કે તો ચાર મહિના ભાઈ હસવી દે. બોલો, લાજાણો ચાર ચાર મહિને ઋતુ ફરે એમ પ્રભાનો ખાટલો ફરે. બોલો, શિયાળામાં વાદળો ઉડીને બેઠો હોય, ઉનાળામાં વારો કોટડકાવતો હોય, ચોમાસામાં વાત છત્રી નો કાગળો કરીને પીવો હોય, અને આમાં તું ગોવિંદ ના ગુણ ગા ક્યાંથી? અને તમે જો નાનપણથી જેટલું અંદર થી આવ્યું હોય, સારું સારું ધર્મ નીતિ ઈ અંતે આવે, પછી છેલ્લે કઈ રામ બોલો બાપા, રામ બોલો બાપા, ઈ કોઈ બાપા ભૂલે નહીં. મુક્તિ થઈ જાય ને, કદાચ મુક્તિ નહી થાય. આખું ઘર રામાયણ ના પાઠ કરે, ગીતા ના પાઠ કરે. હવે સાંભળતો તો કઈ કઈ હેબલું નહીં, હવે નથી સાંભળતો હું સાંભળી. ભાગવત વાંચ્યો, ગીતા વાંચ્યો તો એને મુક્તિ નહીં મળે. તો કીધો ઈ જો એમ કે છેલ્લે રામ તો એને મોક્ષ મળી જાય. આખું કરી કે બોલો બાપા રામ, બોલો બાપા રામ, તો બાપા રામ તો પછી મોટા દીકરાને યાદ આવું કે આપણે આપણે આપણે કાકાનો દીકરો રામલો છે ને, એને આમ ઉભો રાખીને કહીએ કે બાપા આનું નામ બોલો, એટલે રામ રામનું નામ રામ કહે ને તો એને મુક્તિ મળી જાય. હવે ગામડાના માણસો કેટલું સરસ રામ બોલવા માટેના પ્રયત્ન કરે છે. એ ભાઈ આખું ઘરે નામ નહોતું બોલતો ને તો ગામ માંથી ગોતી આવ્યા એને અબોલા હતા. કોઈ રામ લાલ અમારે ઘેરે આવેલ મારો ભાઈ, આખા ગામ માંથી રામલાલ ગોતી ને લઈ આવ્યા અને હા ઉભો રાખીને કીધું બાપા આ કોણ છે? તો કે ભંકો. એ
1: ગયા હોય મંદિરે દર્શન કર્યા હોય તો ખબર પડે કે આ
0: આમાં છે ને પીવાનું હોય અને ચાવવાનું ન હોય. એટલે આપણે ત્યાં કીધું છે કે ધર્મ થી નીતિ થી સત્સંગ થી મારા નજીક ન જાય તો એને કેવી રીતે ખ્યાલ આવે. એટલે કીધું કે મારા પેલી ધ્રુજી છે વાણી પ્રભુ તને પૂછશે પ્રાણી. અને જીવ પર તમે જુઓ ને તો એને એવું ટીકાત્મક કહ્યું હોય કે પછી રોગે ઘેરાણો હોય, પછી વ્યસન થી ઘેરાણો હોય. તમે જોજો ઘણા ને ઉધરસ એવી આવે આપણે એમ થઈ જાય બંધ થઈ ગયું પણ ઊંસી ચડી ગયું હોય. કાગળ લખી દે તો કે ઉભાર્યો માં મને ઉધરસ ચડી. ઉધરસ તો હવે 10-15 મિનિટ ખુલ્લી લઈ ગયું. પછી એમ કીધું લખાવો મારી તો ઉભો હવે મને ચડી. Thank you.

મરલોક સાહેબની એક સરસ દુહા છે કે માયા જાતિ મોરવે અને જાદુ જો જીવા તો નંદ કના નથાત કોઈ દી મહાને નિરા માન રાખ માતમ ભગીઓ ને મોટરું જેને ક્રોધ હોય કેતા પણ છેવટ નું પરિણામ એ તો પગ પાડા જાવું શંકરા હે એ માયા માંથી બચવા માટે લોક સાહિત્યમાં ભક્તિ રસ મળે.

એટલે પૈસાનું પ્રભુત્વ આ યુગમાં બહુ છે. પૈસાની જ વાત આવે, કોઈ પણ ને કયો વીમા ઉતરાવવાના આવે તો એને હા હું એમ પૂછી, એક હાથ ભાંગી જાય તો કેટલા રૂપિયા આવે, માયાનું પ્રભુત્વ કેવું છે તમે જોયું, મળીને તો રૂપિયો લેવો છે. દુનિયા જાય હાલી સૌને માયા બહુ વાલી. મહાપુરુષ એમ કે છે પૈસા જરૂર છે જુગારમે. તમે જો હાથે નાખો ના પૈસા માટે જુગારવી જુગારમ કરો ને એને એક મોટું ગણિત કર્યું છે. ઘેરાવી છોકરો એમ કે માં થેપલા ક્યાં તે માં સમજી જાય દીકરો ઉતરી ગયો શેર છે પાંચે માં બેટા ઉતરી ગયો કાંઈ છે શેષ્યમાં ને કરતો આ ફૂગી ખાઈ જવાનો હતો. અને પાછા જુગાર રમતા હોય ને બહુ મજા આવે. અમારી પાસે કઈ નથી તો મા બાપ વિના બાજી જોવે ને તો સીપી સીપી પાણી જે નીકળવાનું છે નીકળશે એવો ઉપર કરે આમ બાજી બોલો

ખેતર ખોદી નાખ્યો.

અને જેલમાં બેઠા બેઠા ખાતા પાણી ખેતી ખેડી નાખે એ ઓછા હોશિયારી છે. પણ હોશિયારી ના હવે ગરીબ હવે તો તમને ભોરપટા માં મળે. ગોકુળમાં જ્યાં સંપત્તિ હતી ગોકુળમાં ભોરપટ હતો અને ભગવાન કૃષ્ણ જ્ઞાન આવવું પડ્યું ને. સંસ્કાર અને સંપત્તિ એની જીવનમાં બે ની જરૂર છે. પણ ખેડ એટલો છે કે સંસ્કાર હોય ત્યારે એના માટે સંપત્તિ આવે. પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. કાંઈ લંકા હતી ને કોઈ અને ગોકુળમાં બાલધારીઓ હતા

0: ગોઠવી.
1: હવે ચોરાનો સમય પૂરો થાય છે. આ કાર્યક્રમો સમાચારો બધી વિગતો હવે સાંભળવાની છે.
2: તૈયારી કરવાની છે.

બાદ ચૂંટણી પંચે ફાયદા બેઠક પર ફેરમતદાનનો આદેશ આપ્યો હતો. કુલ મતદાન 21 મે ના રોજ યોજાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. આ પ્રસંગે આકાશવાણી પીપલ્સ પદ્મ ઓન આકાશવાણી કાર્યક્રમનું પ્રસારણ કરી રહ્યું છે. આ કાર્યક્રમ આજે આવતીકાલે 100.1 આકાશવાણી ગોલ્ડ ચેનલ, ન્યૂઝ ઓન એર એપ અને ન્યૂઝ ઓન એર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ સાંભળી શકાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEને ત્રુટિ રહિત પુનઃ મૂલ્યાંકન પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં મદદ માટે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા IIT મદ્રાસ અને IIT કાનપુરના પ્રોફેસરો અને ટેકનિકલ નિષ્ણાતોની ટીમ નિયુક્ત કરવાના નિર્દેશ આપ્યા. CBSEના પરિણામ બાદની સેવાઓ અંગેના પોર્ટલ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. સરકારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ક્વોન્ટમ AI રોકડ યોજનાનો પ્રચાર કરી રહ્યા હોવાના સોશિયલ મીડિયામાં ફરી રહેલા વીડિયોને ફગાવી દીધો છે. આ ભ્રામક વીડિયોમાં નાગરિકોને 22,000 રૂપિયાના પ્રારંભિક રોકાણ સામે 3,00,000 રૂપિયાની માસિક આવકનું વચન આપવામાં આવ્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના તથ્ય તપાસ એકમે માહિતી આપી કે આ દાવો ખોટો છે અને વાયરલ વીડિયો AI નિર્મિત છે. નાણામંત્રી દ્વારા આવી કોઈ રૂપાણી યોજનાને સમર્થન આપવામાં આવ્યું નથી. સરકારે નાગરિકોને શંકાસ્પદ અથવા અજાણ લિંક્સ પર ક્લિક કરવાનું ટાળવા અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા XML AIR News_ABD ને ફોલો કરશો. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગો, યુગાંડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના આપી છે. દરમિયાન આંધ્રપ્રદેશના આરોગ્યમંત્રી સત્યકુમાર યાદવે જણાવ્યું કે આફ્રિકન દેશોમાં વધતા ઇબોલા વાયરસને પગલે રાજ્ય સરકારે સાવચેતીના પગલાં વધુ તીવ્ર બનાવ્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું વિશાખાપટ્ટનમ, તિરુપતિ અને વિજયવાડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ખાસ દેખરેખ શરૂ કરવામાં આવી છે. ભારત આફ્રિકાને રોગ નિયંત્રણ કેન્દ્રોને તબીબી પુરવઠા અને રક્ષણાત્મક કીટનો પહેલો જથ્થો મોકલ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પુરવઠો ઇબોલા રોગચાળાને ધ્યાનમાં રાખીને મોકલવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSC દ્વારા આજે જાહેર સેવાઓ અને ભારતીય વન સેવાની પ્રાથમિક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. દેશભરના 83 શહેરોમાં 2,000થી વધુ પરીક્ષા સ્થળોએ પરીક્ષા લેવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ 5,49,000 ઉમેદવારોએ પરીક્ષા આપી છે. UPSCએ જણાવ્યું કે પરીક્ષાને મજબૂત બનાવવા, પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતાને મજબૂત બનાવવા, પરીક્ષા સ્થળોએ ઉમેદવારોનું રીઅલ ટાઈમ ફેસ ઓથેન્ટિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. રાજધાની ક્વેટાના ચમન ફાટક રેલવે સ્ટેશન પાસે આ વિસ્ફોટ થયો હતો. રેલવે અધિકારીએ જણાવ્યું કે તકેદારીના ભાગરૂપે પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને ક્વેટા રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. ગૃહમંત્રીના પ્રવક્તા બાબર યુસુફ જાઈએ જણાવ્યું કે કાટમાળમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. દરમિયાન બલોચ લિબરેશન આર્મીના નાઝિદ બ્રિગેડે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. રશિયાએ યુક્રેનના ક્યુમાં કરેલા હુમલામાં 2 મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયાએ ડ્રોન અને મિસાઇલ હુમલા દરમિયાન હાઇપરસોનિક ઓરોસ્નિક બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કર્યો. 4 વર્ષમાં યુદ્ધમાં આ હથિયારનો ઉપયોગ 3 વખત થયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હવાઈ હુમલામાં રાજધાનીમાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે અન્ય મિસાઇલો સાથે ઓરોસ્નિક મિસાઇલના ઉપયોગની પુષ્ટિ કરી છે. મંત્રાલયે જણાવ્યું કે આ હુમલાઓ રશિયાની જમીન પર નાગરિક લક્ષ્યો પર યુક્રેન દ્વારા તાજેતરના હુમલાઓના જવાબમાં કર્યા હતા. વિયેતનામના દામંગ ખાતે રમાઈ રહેલી 23 વર્ષથી ઓછી વયજૂથની કુસ્તી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ આજે 1 સુવર્ણ, 2 રજત અને 3 કાંસ્ય સહિત 6 ચંદ્રક જીત્યા. પુરુષોની ગ્રીકો રોમન કેટેગરીમાં સુમિત દલાલે ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના ઓઝોદબેક ખાલિમબિયોવને હરાવી જીત મેળવી. 55 કિલોગ્રામ વજન વર્ગમાં નીરજ પટેલે તો રોહિત બુરાએ 87 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો.

વજન જૂથમાં સ્વીટીએ, જ્યારે 59 કિલોગ્રામ વજન જૂથમાં નેહા સંઘવી નીરજ ચંદ્રક જીત્યું, તો 55 કિલોગ્રામ વજન જૂથમાં અહિલ્યા સિંઘે કિર્ગિસ્તાનની ઇરુકે કાદરબેક કાઝીને 13 બેથી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો. આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે વાનખેડે સ્ટેડિયમ ખાતે યજમાન મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવ્યું. 206 રનના લક્ષ્યાંકમાં વિશ્વકપમાં મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પ્લે ઓફમાં પહોંચ્યું છે. અન્ય એક મેચમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે મેચ રમાઈ રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. હવામાનના અહેવાલ મુજબ દિલ્હી કેપિટલ્સના 4 ઓવરમાં વિના વિકેટે 39 રન થયા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

0: Vice President and Prime Minister expressed grief of the loss of lives. Many lives affected due to severe heat wave in central and northwest India conditions to continue for the next 7 days. And Asian Under 23 Wrestling Championships, Indian grapplers clinched 3 gold, 2 silver and 3 bronze medals in Vietnam. And that's all in the news at 9. Good night.
1: આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે વસ્તી ગણતરી 2027 અંગે વિશેષ ચર્ચા. આ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મહેતા અને આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગના સહાયક સંપાદક મયુર સોલંકી.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં હું મયુર સોલંકી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એવા વિષય પર જે માત્ર એકરા ઉપર તો સીમિત નથી, પરંતુ દેશના ભવિષ્યના આયોજન સાથે સીધો જોડાયેલો છે, અને તે છે વસ્તી ગણતરી. અને આજે આ વિષય પર ચર્ચા કરવા સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુધલ મહાત્રા સાહેબ.
1: સૂચિબદ્ધ કરેલું છે, જે મુજબ ભારત સરકારનું ગૃહ મંત્રાલય દર 10 વર્ષે વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરે છે. અને આ વસ્તી ગણતરી થાય છે 2 તબક્કામાં. પહેલો તબક્કો કે જે હવે ચાલુ થયો છે એ છે ઘર યાદી અને મકાનની ગણતરી, અને બીજો તબક્કો જે આવતા વર્ષે છે એ છે વસ્તીની ગણતરી.
0: સર, આ વખતની વસ્તી ગણતરી અગાઉની ગણતરી કરતા શી રીતે અલગ હશે?
1: ત્યારથી

0: social basit ગણતરીની કાર્ય વિભાગ કરાય છે
1: જી એટલે લોર્ડ મેયર વખત આઈ થિંક
0: લોર્ડ મેયરની જે 1872 નું જે વાત કરી અસમકાલીન લોર્ડ મેયર હતા હા અને ડબલ્યુ સુબ્રમણ્યમ આખા ભારતની એક સાથે કામ કરી હતી
1: જી જી બિલકુલ વસ્તી ગણતરી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવે છે
0: વસ્તી ગણતરી પ્રક્રિયા તો આપણે જેમ ચર્ચા કરીએ બે તબક્કા છે એક તો ઘર યાદી અને વસ્તી ગણતરી રાજ્યની વસ્તી ગણતરીનો પહેલો તબક્કો ઘર યાદી છે એ 1 જૂન થી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરાશે એના 15 દિવસ પહેલા એટલે કે 17 મે થી 31 મે સુધી 100 ગણતરી કે જ્યાં લોકો ઓનલાઈન પોતે જ પોતાની માહિતી ભરી શકશે એ પોર્ટલો પણ કરવામાં આવે છે
1: એટલે તમને અત્યારે જે ચાલી રહી છે જે પ્રક્રિયા
0: જે ચાલી રહી
1: છે સેલ્ફ એનોવેશન વાળી
0: જી
1: ઓકે સર એમાં સર કયા પ્રશ્નો છે અત્યારે આ સેલ્ફ એનોવેશન માં
0: સેલ્ફ એનોવેશન ની જે આપણે 35 પ્રશ્નો ની વાર્તા કરી હતી એ પૈકી ના 25 પ્રશ્નો એમાં એવા છે કે ભાઈ આપના ઘરની માલિકી કોની છે
1: જી
0: એ ભાડુમાં છે એ રહેણાંક વિસ્તાર માટે વપરાય છે તમારા જે ભોતળિયા છે સેના બનેલા છે તમારા ઘરના પાણીની સુવિધા કેવી છે તમારા ઘરની ગટર વ્યવસ્થા કેવી છે જે તમે સામાજિક અને આર્થિક સ્થિતિના આધારે જે જાણી શકાતી હોય છે કે તમારે ત્યાં હાલમાં ઘરમાં કમ્પ્યુટર છે લેપટોપ છે કેવી રીતે વિષય છે એના આધારે આપણે નિર્ણય લઈ શકીએ છીએ
1: જી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં રાખવાનો હશે જે આ વર્ષે જે વર્ષ ગરમ થઈ રહી છે એમાં ગ્રામ્ય અને સિટીમાં અલગ અલગ હશે કે
0: આ બધું જ એક જ સમય અલગ 1 જૂન થી 30 જૂન બધામાં બધાના ઘરે જોડ જ કરવામાં આવશે
1: જી આ વખતે ડિજિટલ અથવા મોબાઈલ આધારિત ગણતરી થઈ રહી છે
0: જે આપણે કહ્યું ને કે આ વખતે આપણે સંપૂર્ણ ડિજિટલ મૂળ અપનાવ્યો છે તો વસ્તી ગણતરીમાં આ વખતે બધાના મકાનોને ડીજીપીન આપવામાં આવશે જીઓ ટેગ કરવામાં આવશે જે ડિજિટલ માધ્યમ છે એ ઉપરાંત દરેક વ્યક્તિનો જે માહિતી આપણે કીધા છે 33 પ્રશ્નો છે તે 33 પ્રશ્નોની માહિતી ભારત સરકારે વિકસાવેલી એપ પર લખેલી લેવામાં આવશે જેમાં કોઈ પણ પેપર પેનની જરૂર રહેતી નથી તિલાંજલી આપી રહ્યા છીએ ડેટા વ્યક્તિ પોતે જ ભરે છે તો એમાં સૌથી ઓછી ભૂલ થવાની શક્યતા રહેલી છે ડેટા ઓનલાઈન ભરે છે માણસો ડિજિટલી એના કારણે ગણતરીદાર અને નાગરિક પોતે બંનેને ઘણું ઇઝી કરી રહ્યું છે
1: આકાશવાણીના
0: માધ્યમથી હું આપણા શ્રોતાજનોને ચોક્કસ અપીલ કરવા માંગુ છું કે વસ્તી ગણતરીનો જે કાયદો છે એની કલમ 15 અનુસાર કોઈ પણ માહિતી જાહેર કરવી ગુનો છે માટે આપની માહિતી સંપૂર્ણ સુરક્ષિત રહે છે અને દરેકે દરેક ડિજિટલ ડેટા જે આપણે કહીએ છીએ તે બધો જ ડેટા માત્ર અને માત્ર નિગમ દ્વારા વાપરવામાં આવશે અને આ માટેના બધા સર્વર થર્ડ પાર્ટી ઓડિટર આઈસીટીએટ થી કરીને ચકાસણી કરેલા છે આપણો ડેટા ડિજિટલ રૂપે સિક્યોર રહેશે
1: સિક્યોર રહેશે
2: સર માહિતીની ગોપનીયતા અંગે શું કહ્યું હતું ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમારે તે પણ સાંભળી લઈએ
3: जनगणना अधिनियम में एक महत्वपूर्ण सेक्शन है सेक्शन 15 जिसके समक्ष मैं आपका ध्यान आकर्षण करना चाहूँ इस सेक्शन के अंतर्गत व्यक्तिगत आंकड़े जो जनगणना के बारे में दिए जाते हैं वो तो पूरी तरह से गोपनीय है पार्टीआई के अंतर्गत इसे साझा नहीं किया जा सकता न्यायालय के समक्ष साक्ष्य के रूप में इसका उपयोग नहीं हो सकता है और किसी भी व्यक्तिगत आंकड़ों को किसी भी संस्था के साथ सरकारी गैर सरकारी विभिन्न विभागों के साथ शेयर नहीं किया जा सकता है सिर्फ एग्रीगेट सांख्यिकीय आंकड़ों का ही प्रयोग टर्मिनेशन के लिए किया जाता है
1: वस्ती गणतरी दरमियान सबसे मोटा प्रकार क्या हो सके सर आपके
0: લોકોને એવું લાગતું હોય છે એક જ સમયગાળામાં આટલી મોટી દેશની વસ્તી ઘર કરે એક મોટો પડકાર રહેલો છે પણ અમારી દ્રષ્ટિએ જે ભારતની વિવિધતા છે એને વસ્તી ગણતરી એકતામાં લાવવું એના

0: લોકોનો વિશ્વાસ સંપાદન કરવો અને લોકો પાસે સાચી માહિતી લેવી એ એક પડકાર ગણી શકાય.
1: જી જી બિલકુલ.
0: હવે અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોના બરાબરી કેવી રીતે થશે?
2: આપણે જાણો છો કે ભારતમાં અંતરિયાળ છેવાડાના વિસ્તાર પર આવેલા છે, ગુજરાતનો પણ આ વિસ્તાર આવેલા છે. તો તેને ચાર જગીરાજોને આપણે સૂચના આપેલી છે કે આ વિસ્તારને ખાસ નોંધ રાખે. જે વસ્તીનાગરી ભારતને જશે તેમને ખાસ રૂપે સુરક્ષા પૂરી પડે, જેના કારણે એ નિર્વિઘ્ને પોતાનું કામ કરાવી શકે.
1: જી જી. હવે ગમું વખતે એવું હોય છે કે સ્થળાંતર કરનાર લોકો અથવા અસ્થાયી રહેવાસીઓની ગણતરી કેવી રીતે થશે?
0: જે પણ ગમું વખતે લોકો સ્થળાંતર કરીને બીજે કઈ જગ્યાએ રહેવા જતા હોય, તો આ બાબતનું કેવું રહેશે?
2: આપણે જાણવા તો મને એમ થશે કે ભાઈ વસ્તી ગણતરી એક સ્થળાંતરનું પેટર્ન સમજવા માટેનો પણ પાયો છે.
1: સાહેબ,

0: ગ્રાહકા વસ્તી ગણતરી 2027 અંગે વિશેષ ચર્ચા. ચર્ચામાં જોડાયા હતા રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજય મયાતા અને આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગના સહાયક સંપાદક મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: आप सुन रहे हैं हमारे प्रोग्राम विविध भारती से. आज के फनकार कार्यक्रम आप सुनेंगे थोड़ी ही देर में.

Thank you.